એફએમ બેન્ડિક સુબે પૂર્ણાંક 2.1 મેગાહર્ટ્ઝ પર આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. સવારના 6 થવા જાય છે. દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

આકાશવાણીના ગોત્રા કેન્દ્રના પ્રસારણ છે. એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, સાંભળ્યા ભક્તિ રચના.

શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી ભવસાગરના મોતી કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીત. પ્રફુલ દવે અને સાથીઓને સાંભળીએ.

આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે. ભવસાગરના મોતી કાર્યક્રમની અંતિમ રચના ભારતી વ્યાસના સ્વરમાં.

ભારતી વ્યાસના સ્વરમાં ગાયેલા ભક્તિ રચના સાથે જ આજનો આ ભવસાગરના મોતી કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. અત્યારે

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના કલાકાર હતા કવિતા કૃષ્ણમૂર્તિ, સ્વરકાર સતીશ ભાટિયા.
1: આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો એફએમ બેન્ડ 102.9 દશાંશ મેગાહર્ટ્ઝ પરથી. આજનો સુવિચાર, પ્રાર્થના કરવી એટલે માત્ર શબ્દો ઉચ્ચારવા એમ નહીં, પ્રાર્થના એટલે તો પરમાત્માનું ચિંતન અને અનુભવ. શબ્દો જેટલા ઓછા એટલી પ્રાર્થના ઉત્તમ.

આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો એફએમ બેન્ડિક સુબેપરણાંગ દશાંશ મેગાહર્ટ્ઝ પરથી. સવારના 6:50 થઈ છે. અમારા આજે હવે પછી પ્રસારિત થનારા 3 સભાના કાર્યક્રમોની રૂપરેખા. અત્યારે રૂપરેખામાં તુરત જ 6:55 દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર, 7 હિન્દીમાં, 7:05 અંગ્રેજીમાં અમે સમાચાર રિલે કરીશું. 7:10 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું સહ પ્રસારણ કરીશું. અને ભક્તિ સંગીતના આરાધના કાર્યક્રમમાં આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી 7:20 આપ સાંભળશો અનુરાધા પોડવાલા, અનુપ ચલોટા, હરિહરન અને સાથીઓને. 7:45 અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર રિલે થશે. 8 દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત હિન્દીમાં અને 8:15 અંગ્રેજીમાં મોર્નિંગ ન્યૂઝ સાંભળશો. 8:30 હિન્દી ફિલ્મ સંગીતના ચિત્રલોક કાર્યક્રમમાં ફિલ્મ ઇન્ડિયન બાબુ, જીત હોગી પ્યાર કી જીત, કરણ અર્જુન ફિલ્મના ગીત પ્રસારિત કરીશું. 9 મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું. અને 10 આપ સાંભળશું એક જ ફિલ્મ જાનવરના ગીત, અલકા યાજ્ઞિક, સોનુ નિગમ, ઉદિત નારાયણ, મનહર ઉદાસ, જસપિંદર નરુલા અને અલકા યાજ્ઞિકના સ્વરમાં. 10:30 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમોનું સહપ્રસારણ થશે, જેમાં 10:30 હિન્દી ફિલ્મ સંગીત, 10:45 ગુજરાતી સુગમ સંગીત, 11 મુખ્ય સમાચાર, 11:02 હિન્દી ફિલ્મ સંગીત અને 11:30 આજના અતિથિ કાર્યક્રમ, તેમજ 12 મુખ્ય મુખ્ય સમાચાર, તેમજ 12:02 ગુજરાતી લોકસંગીત અને 12:30 સહિયર કાર્યક્રમ, તેમજ 1:20 અમદાવાદથી પ્રસારિત ગુજરાતી સમાચાર અને 2:30 પ્રાદેશિક સમાચાર અમે રિલે કરીશું. ત્યારબાદ વિવિધ ભારતીના વિવિધ રંગીય કાર્યક્રમોનું સહપ્રસારણ થશે, જેમાં 1 ગીતમાલા કાર્યક્રમ, 1:30 વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત ફિલ્મ સંગીત, 2 ત્રિવેણી કાર્યક્રમ, 2:15 હિન્દી સમાચાર અને 2:35 હિન્દી ફિલ્મ ગીત, તેમજ 3 સખી સહેલી, 4 પિટારા સેહતનામા અને 5 સાંજે છાયા ગીત વિવિધ ભારતીના કેન્દ્ર પરથી રિલે થશે. 5:30 આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી NCERT દ્વારા પ્રાયોજિત ઉમંગ કાર્યક્રમ આપ સાંભળશો. અને 6 હિન્દી ફિલ્મ સંગીતના ગુલમહોર કાર્યક્રમમાં ફિલ્મ હમકો ઇશ્ક ને મારા, બોર્ડર, જુદાઈ, જુડવા, આરિયા પાર, દરાર, અકેલે હમ અકેલે તુમ, બલમા અને મોહરા ફિલ્મના ગીત પ્રસારિત થશે. 7:10 અમદાવાદથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર અને 7:20 કૃષિ જગત કાર્યક્રમમાં ધોધાળા પશુઓની સાર સંભાળ વિશે સાવધ ત્રિબેન દિનેશભાઈ પરમારને આપ સાંભળશો. 7:50 સાંજે અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર અને 8 અમદાવાદથી પ્રસારિત સુરમાધુરી કાર્યક્રમ, તેમજ 8:30 ગુજરાતી લોકગીતો અમે પ્રસારિત કરીશું. 8:45 અમદાવાદથી પ્રસારિત ગુજરાતી, 8:45 અમદાવાદથી પ્રસારિત સમાચાર સંધ્યા અને 9 અંગ્રેજી સમાચાર રિલે થશે. અને 9:15 રાત્રિના 11 આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત હિન્દી ફિલ્મ સંગીત આપ સાંભળશો. 11 દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર અને 11:05 અંગ્રેજી સમાચાર રિલે થશે. અને સભાનું સમાપન 11:10. તો શ્રોતા મિત્રો, આ હતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આકાશવાણીનું ગોધરા કેન્દ્ર છે. 6:55 થવા જાય છે. દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર રિલે કરીશું. બસ હવે થોડી જ વારમાં

0: Shinton Sundar emerged as the top scorer with an innings of unbeaten 50 off 37 balls. And that is the end of this news bulletin.
1: દ્વારા કરાયેલી અસરકારક કામગીરી બાદ સ્વસ્થ થયેલા સિંહોને વનમાં છોડાશે. રમકડાના દાનના અભિયાનમાં વધુ ને વધુ લોકોને જોડાવા મુખ્યમંત્રીનો અનુરોધ. ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમાં 64,000 બેઠકો માટે આજે પ્રવેશ ફાળવાશે. દેશભૂમિ દ્વારકામાં ખેતી માટેની નકલી દવાઓ સાથે બેની ધરપકડ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો વિજય. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં આજથી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થશે. આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. આ અગાઉ વર્ષ 2011માં જનગણના કરવામાં આવી હતી. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
2: વસ્તી ગણતરી નિયામક સુજલ મહેત્રાના જણાવ્યા અનુસાર 30 જૂન સુધી ઘરયાદી અને મકાનોની ગણતરી હાથ ધરાશે. આ તબક્કામાં ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય મિલકતો સહિત કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન વસ્તીની ગણતરી અને જાતિ ગણતરી હાથ ધરાશે. આ વસ્તી ગણતરીમાં 1,10,598 હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ, 1,09,038 ગણતરીદારો તેમજ 18,254 સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને 3 તબક્કામાં તાલીમ પણ અપાઈ છે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવડિયાએ કહ્યું કે અગાઉ ગીર અભયારણ્યની બહાર સિંહોના મૃત્યુના અહેવાલો આવ્યા હતા. ત્યારબાદ વન વિભાગ અને પશુ ચિકિત્સકોએ સાથે મળીને અસરકારક કામ કર્યું અને પરિણામલક્ષી પગલાં લીધા છે. છેલ્લા 3 દિવસમાં એક પણ સિંહનું મૃત્યુ થયું નથી. 500થી વધુ સિંહોની યોગ્ય સારવાર કરવામાં આવી છે. ચેપગ્રસ્ત સિંહોને અલગ રાખવામાં આવ્યા છે અને સારવાર આપવામાં આવી રહી છે. સારવાર હેઠળના તમામ સિંહો હવે સ્વસ્થ છે અને 2 દિવસમાં તેમને ફરી પાછા તેમના સ્થાને મુક્ત કરાશે.
3: ગીર સેન્ચુરી કે બહાર કુછ લાયન કા ડેથ હોને કા સમાચાર પહેલે છપી. હમારે જો વન વિભાગ હે ઓર હમારે વેટરનરી ડોક્ટર હે મિલકે ઉન્હોને કાફી કુછ અચ્છા કામ કિયા હે. ઉસકી વજહ સે આજ 3 દિન સે એક ભી લાયન કી ડેથ નહીં હુઈ હૈ. 500 સે જ્યાદા જો લાયન હૈ ઉનકા ડી ટિકિંગ ઓર ડી વોર્મિંગ પ્રોસેસ કી ગઈ હૈ ઓર વો સભી લાયન જો ટ્રીટમેન્ટ હો રહી હૈ સભી તંદુરસ્ત હૈ ઓર 1-2 દિન મેં હી ઉનકો રિલીઝ કિયા જાયેગા.
1: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં બોપલગુમા સ્થિત આરોહી ટ્વિન્સ બંગલો ખાતે રમશે બાળક ખીલશે બાળક અભિયાન અંતર્ગત મેગા રમકડા કલેક્શન કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાન સમાજના વિવિધ વર્ગોને એક માનવીય કાર્ય સાથે જોડે છે. પોતાના બાળકોના રમકડા અન્ય બાળકો સાથે વહેંચવાની ભાવના સામાજિક ભાવના અને માનવતાના મૂલ્યોને તથા પરિવાર ભાવનાને વધુ મજબૂત બનાવે છે.
4: આપણા છોકરાઓ જેની પાસે વ્યવસ્થા છે એ લોકોના રમી રહેલા રમકડા એકત્રિત કરી અને જે રમકડા રમવા યોગ્ય હોય એટલા બધા જ રમકડા આંગણવાડીમાં ભણતા છોકરાઓ સુધી પહોંચે અને એ લોકો પણ આ બધા જ રમકડા રમે એ ઉદ્દેશ સાથે આખા લોકસભામાં આ કાર્યક્રમ થઈ રહ્યો. સૌને જો અહીંયા ઘણા બધા દીકરાઓને મેં એવું એ પૂછ્યું છે કે ભાઈ તારે રમવું છે બેટા, તારે પાછું લઈ જવું છે, તો એકદમ પ્રેમથી ના પાડી અને આપ્યું છે. અને કોઈક છોકરા રડતા હતા કે ના મારે તો
1: મુખ્યમંત્રીએ નાગરિકોને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા અને વધુ ને વધુ રમકડા દાન કરી જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના આ યજ્ઞમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીની અંડર ગ્રેજ્યુએટ માટેની 64,000 બેઠકો માટે આજે પ્રવેશ ફાળવવામાં આવશે. રાજ્યની 15 સરકારી યુનિવર્સિટી અને પ્રથમ વખત જીકાસ પોર્ટલ પર જોડાયેલી 19 જેટલી ખાનગી યુનિવર્સિટીઓમાં આજે 64,000 બેઠકો માટે પ્રવેશ જાહેર કરાશે. અત્યાર સુધીમાં 2,88,000 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે નોંધણી કરાવી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીએ, બીકોમ, બીએસસી અને બીબીએના અભ્યાસક્રમોમાં પ્રવેશ ફાળવવામાં આવશે. દેવભૂમિ દ્વારકામાં નકલી અને એક્સપાયરી દવાઓના કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. એસઓજી અને ખેતીવાડી વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં 5.26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખેડૂતો સાથે છેતરપિંડીના કેસમાં રાવલ ગામે આવેલા એક કૃષિ કેન્દ્ર અને ગોડાઉન ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. આ કેસમાં કેન્દ્રના 2 સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલી

0: દવાઓ ઉપર સ્ટીકર ન હતા અને કેટલીક દવાઓની એક્સપાયરી ડેટવાળી હતી. તપાસ દરમિયાન એનપીકે ખાતરની 135 બોરીમાં સ્ટોક અને બિલની ગંભીર વિસંગતતા સામે આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવીને આઈપીએલ ટાઇટલ સફળતાપૂર્વક જાળવી રાખ્યું. અગાઉ પહેલા બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે વોશિંગ્ટન સુંદરના 37 બોલના 59 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 155 રન બનાવ્યા. બેંગલુરુ તરફથી રસિક સલામદારે 3, જ્યારે ભુવનેશ્વર કુમાર અને જોસ હેઝલવુડે 2-2 વિકેટ ઝડપી હતી. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ વિરાટ કોહલીના 42 બોલમાં 79 રનની મદદથી 18 ઓવરમાં 5 વિકેટે 161 રન બનાવીને લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કર્યું હતું. ગુજરાત ટાઇટન્સ તરફથી રાશિદ ખાને 2 વિકેટ ઝડપી હતી. વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. વૈભવ સૂર્યવંશીને સિઝનના મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિઝન જાહેર કરવામાં આવ્યા. તેમણે 776 રન સાથે ઓરેન્જ કેપ પણ જીતી. કાગિસો રબાડાએ સિઝનમાં 29 વિકેટ સાથે પર્પલ કેપ જીતી. દર વર્ષે 1 જૂને સમગ્ર વિશ્વમાં વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવાનો અને ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે. આજે દૂધ માત્ર એક પૌષ્ટિક આહાર નથી રહ્યું, પરંતુ પશુપાલન સાથે જોડાયેલા કરોડો પરિવારોની આજીવિકાનો મજબૂત આધારસ્તંભ બન્યું છે. ગુજરાત આજે વાર્ષિક 19 મિલિયન ટનથી વધુ દૂધ ઉત્પાદન સાથે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં 7.88% જેટલો મહત્વનો ફાળો આપી રહ્યું છે. છેલ્લા 2 દાયકાની વાત કરીએ તો રાજ્યના દૂધ ઉત્પાદનમાં 12.5 મિલિયન ટનનો રેકોર્ડ બ્રેક વધારો થયો છે, જેના પરિણામે ગુજરાત આજે દેશમાં 4 ક્રમે પહોંચ્યું છે. 1 જૂન 1964 દિવસે વલસાડ જિલ્લાની સ્થાપના થતાં આજે વલસાડ તેના રચનાના દિવસને ઉજવી રહ્યો છે. અખૂટ નૈસર્ગિક સૌંદર્ય અને પ્રવાસનના એક મહત્વના સ્થળ તરીકે વલસાડ જિલ્લો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થયા બાદ સાંજ અને રાત્રિના સમયે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં પવનની ગતિ 50-60 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ આગાહી કરી હતી.
1: तापी और दाम इत्यादि. इसी के साथ ही अगर टेम्परेचर्स की बात करें तो उत्तर गुजरात रीजन में और साउथ गुजरात रीजन में थोड़े से ड्रॉप हुए हैं, 2-3 डिग्री. अहमदाबाद का भी डाउन हुआ है. और जो अभी थोड़ा सा अनटेंडेंसी के साथ हम 3 दिन एक्सपेक्ट करें कि 9 लाख चेंज रहेगा, मतलब कोई विशेष बदलाव नहीं आएगा. उसके बाद फिर से ड्रॉप है 2-4 डिग्री का टेम्परेचर मैक्सिमम टेम्परेचर में. और जहाँ तक वेदर की बात है तो जनरली क्लाउडी स्काई रहेगा.
0: ભારતીય હવામાન વિભાગે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 50 તાલુકાઓમાં 1 ઇંચ સુધી અને રાજ્યના 6 તાલુકાઓમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યાના અહેવાલ છે. મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે અચાનક ભારે પવન અને વાવાઝોડા સાથે ખાબકેલા વરસાદના કારણે વ્યાપક નુકસાનના અહેવાલો સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે જાહેર કરાયેલી આગાહી મુજબ વલસાડ જિલ્લામાં રવિવારના રાંજે વાતાવરણમાં પલટો આવતા વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યભરમાં સંપૂર્ણ ડિજિટલ માધ્યમ સાથે આજથી વસ્તી ગણતરીના પહેલા તબક્કાનો આરંભ. ગીરમાં સરકાર દ્વારા કરાયેલી અસરકારક કામગીરી બાદ સ્વસ્થ થયેલા સિંહોને વનમાં છોડાશે. રમકડાના દાનના અભિયાનમાં વધુને વધુ લોકોને જોડવા મુખ્યમંત્રીનો અનુરોધ. ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખામાં 64,000 બેઠકો માટે આજે પ્રવેશ ફાળવાશે. દેવભૂમિ દ્વારકામાં ખેતી માટેની નકલી દવાઓ સાથે 2ની ધરપકડ. અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો વિજય. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

વિતરણનું આ પ્રસારણ છે એફએમ બેન્ડિક્સ 2.2 દશાંશમી ગાર્ડ્સ પર. 7:20 થઈ છે. ભક્તિ સંગીતના આરાધના કાર્યક્રમમાં સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. અનુરાધા પોડવાલના સ્વરમાં સાંભળીએ સૌ પ્રથમ ભક્તિ રચના.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી અનુરાધા પોડવાલ અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતના આરાધના કાર્યક્રમમાં. એફએમ બેન્ડ 102.2 દશાંશ મેગાહર્ટ્ઝ પર આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. 7:45 થઈ છે. હવે થોડી જ વારમાં આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર અમે રીલે કરીશું.
1: રાજ્યોની 24 રાજ્યસભા બેઠકોની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઈરાન સાથેનો પ્રસ્તાવિત કરારમાં પરમાણુ મુદ્દાઓ

સામેલ નથી તેવા દાવાને ટ્રમ્પે ફગાવ્યા. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષની વયે નિધન. અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવી સતત બીજી વખત આઈપીએલ ટાઇટલ જીત્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ ઓ મિન આંગ લિંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ચર્ચાઓ બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને સભ્યતા સંબંધોને વધુ મજબૂત બનાવવા પર કેન્દ્રિત રહેશે. આ વાટાઘાટોમાં સુરક્ષા અને કનેક્ટિવિટી સહિત પરસ્પર સહયોગ સંબંધિત વિવિધ મુદ્દાઓને પણ આવરી લેવામાં આવશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ આંગ લિંગ શનિવારે ભારતની 5 દિવસની મુલાકાતે બિહારના ગયા પહોંચ્યા હતા. તેમની સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. રાષ્ટ્રપતિ તરીકે આ તેમની ભારતની પ્રથમ મુલાકાત છે. રાષ્ટ્રપતિ આવતીકાલે મુંબઈ પણ જશે, જ્યાં તેઓ ઉદ્યોગ અને વ્યાપાર સમુદાયના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવો અભિયાન શરૂ કરશે. આ અભિયાન 30 જૂન સુધી ચાલશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ખાતરોના સંતુલિત અને યોગ્ય ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. શ્રી ચૌહાણે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે કિસાન ક્રેડિટ કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પાક વીમા યોજના અને માટી આરોગ્ય કાર્ડ જેવી યોજનાઓના લાભ ખેડૂતોને આપવા પર ખાસ ભાર મૂકવામાં આવશે. કૃષિમંત્રીએ આ અભિયાનને જનભાગીદારી દ્વારા વ્યાપક જન આંદોલન બનાવવા હાકલ કરી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી રિચાર્ડ માલ્સ આજે નવી દિલ્હીમાં બીજા ભારત ઓસ્ટ્રેલિયા સંરક્ષણ મંત્રીઓના સંવાદની સહ અધ્યક્ષતા કરશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ આ બેઠકમાં સંરક્ષણ અને સુરક્ષા સહયોગને મજબૂત બનાવવા, સૈન્ય વચ્ચે તાલમેલ વધારવા અને સંરક્ષણ ઉદ્યોગમાં ભાગીદારી, સહવિકાસ અને સહ ઉત્પાદનની તકો પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકને ભારત પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષાને મજબૂત બનાવવા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 10 રાજ્યોમાં 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે. આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં 4-4 બેઠકો, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 3 બેઠકો, ઝારખંડમાં 2 બેઠકો, મણિપુર, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમમાં 1-1 બેઠક માટે મતદાન થશે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને જનતા દળ એસના નેતા એચડી દેવગૌડા, કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના નેતાઓ જ્યોર્જ કુરિયન, રવનીતસિંહ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિતના સભ્યોનો કાર્યકાળ આ મહિને સમાપ્ત થઈ રહ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઓડિશામાં 1-1 રાજ્યસભા પેટાચૂંટણી માટે પણ આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા અજીત પવાર અને તમિલનાડુથી એઆઈએડીએમકેના સાંસદ સીવી ષણમુગના રાજીનામાથી આ બેઠકો ખાલી પડી છે. આજથી 8 જૂન સુધી નામાંકન દાખલ કરી શકાશે. મતદાન આ મહિનાની 18મી તારીખે થશે અને મતગણતરી પણ તે જ દિવસે થશે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈ કહ્યું છે કે તે ઓનલાઈન પોર્ટલમાં જોવા મળતી ખામીઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે, જે તાજેતરમાં સામે આવી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં બોર્ડે જણાવ્યું કે વિવિધ સરકારી એજન્સીઓ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના સાયબર સુરક્ષા નિષ્ણાંતોની એક ટીમ છેલ્લા કેટલાક દિવસોથી આ સિસ્ટમને મજબૂત બનાવવા અને પોર્ટલને વધુ સુરક્ષિત બનાવવા માટે કામ કરી રહી છે. બોર્ડે એમ પણ કહ્યું કે ઓળખાયેલી કેટલીક ખામીઓને દૂર કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં શાસક મહાયુતિ ગઠબંધને આગામી વિધાનસભાની ચૂંટણી માટે 17 બેઠકોનું વિભાજન નક્કી કર્યું છે. કરાર મુજબ ભાજપ 11 બેઠકો, શિવસેના 4 અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપી 2 બેઠકો પર ચૂંટણી લડશે. વિપક્ષ મહાવિકાસ આઘાડીએ 17 બેઠકોમાંથી 15 બેઠકો માટે પોતાનું વિભાજન જાહેર કરી દીધું છે, જેમાં કોંગ્રેસ 8, શિવસેના યુબીટી 4 અને શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી 3 બેઠકો પર ચૂંટણી લડશે. બાકીની નાસિક અને નાંદેડ બેઠકો માટે ચર્ચા હજુ પણ ચાલુ છે. આ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની આજે છેલ્લી તારીખ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવા મીડિયા અહેવાલોને ફગાવી દીધા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન સાથેનો તેમનો પ્રસ્તાવિત કરાર પરમાણુ મુદ્દાઓને સામેલ નથી કરતો. સોશિયલ મીડિયા

0: પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું કે કરાર સ્પષ્ટપણે જણાવે છે કે ઇરાનને પરમાણુ હથિયાર મેળવવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને તેમાં પરમાણુ પ્રવૃત્તિઓ સંબંધિત વિગતવાર જોગવાઈઓ સામેલ છે. મીડિયા અહેવાલો મુજબ ટ્રમ્પ ઇરાન પાસેથી હોર્મુઝ સમુદ્ર ધુણીને ફરીથી ખોલવા અને તેહરાન માટે નાણાંકીય લાભો પર મર્યાદા ઇચ્છે છે. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા ઇરાનના અત્યંત સમૃદ્ધ યુરેનિયમના ભંડાર પર નિયંત્રણ લેશે અને તેનો નાશ કરશે. જોકે ઇરાને જણાવ્યું હતું કે તેના પરમાણુ કાર્યક્રમની વિગતો હાલમાં કોઈ ચર્ચા થઈ રહી નથી અને ભારપૂર્વક જણાવ્યું કે કોઈપણ કરારમાં નાણાંકીય જોગવાઈઓ સામેલ નથી. ઇરાની સંસદના સ્પીકર મોહમ્મદ બઘાર ગાલિબકે જણાવ્યું હતું કે જ્યાં સુધી ઇરાનના અધિકારોનું રક્ષણ ન થાય ત્યાં સુધી તેહરાન કોઈપણ સોદાની મંજૂરી આપશે નહીં. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરનું ગઈકાલે મુંબઈ ખાતે તેમના નિવાસસ્થાને અવસાન થયું. તેઓ 89 વર્ષના હતા. તેઓ 1950 થી 1970ના દાયકા સુધી હિન્દી, મરાઠી અને અન્ય ઘણી ભારતીય ભાષાઓમાં ફિલ્મ સંગીતમાં તેમના મધુર ગાયન માટે જાણીતા હતા. તેમનો જન્મ 28 જાન્યુઆરી 1937 રોજ બાંગ્લાદેશના ઢાકામાં થયો હતો. તેમણે 1950ના દાયકાના મધ્યમાં હિન્દી ફિલ્મમાં પ્રવેશ કર્યો અને સુપ્રસિદ્ધ સંગીતકારો અને ગાયકો ખાસ કરી મોહમ્મદ રફી સાથે સેંકડો ગીતો ગાયા હતા. તેમના કેટલાક સૌથી પ્રખ્યાત ગીતોમાં આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે, ના કરતા પ્યાર, તુમને પુકારે ઓર હમ ચલે આયે સામેલ છે. તેમણે મરાઠી સંગીતમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. મહારાષ્ટ્રના રાજ્યપાલ જીષ્ણુદેવ વર્મા, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિતના નેતાઓએ સુમન કલ્યાણપુરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાત, કેરળ, માહે, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી, પશ્ચિમ મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં વાવાઝોડા અને કરા પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ રાજસ્થાનમાં વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે. દિલ્હીમાં આંશિક વાદળછાયું આકાશ રહેવાની સાથે હળવા વરસાદ અને વાવાઝોડાની પણ આગાહી કરી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી આજે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. મંત્રી પરિષદમાં 35 નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે. શપથ ગ્રહણ સમારોહ આજે સવારે 11 વાગે લોકભવન ખાતે યોજાશે. અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવીને સતત બીજી વખત આઈપીએલ ટાઇટલ જીત્યું. ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 156 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. વિરાટ કોહલીના અણનમ 75 રનની મદદથી બેંગલુરુએ 2 ઓવર બાકી રહેતા મેચ જીતી લીધી હતી. અગાઉ ગુજરાતે 20 ઓવરમાં 155 રન બનાવ્યા હતા, જેમાં વોશિંગ્ટન સુંદરે 37 બોલમાં અણનમ 50 રન બનાવ્યા હતા. રાજસ્થાનના ખેલાડી વૈભવ સૂર્યવંશીને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ ઠક્કર.
1: નમસ્કાર. આજના મુખ્ય અખબારોએ આઈપીએલ ક્રિકેટમાં આરસીબીની જીતના સમાચારને મુખ્ય હેડલાઇન બનાવી છે. સંદેશે આરસીબી ટીમની તસવીરો સાથે જીટી હાર્યું, આરસીબી સતત બીજી વાર આઈપીએલ ચેમ્પિયનને મુખ્ય શીર્ષકમાં છાપ્યા છે. ગુજરાત સમાચારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સતત બીજી વખત આઈપીએલ ચેમ્પિયનની તસવીરો સાથે મુખ્ય પાન પર સ્થાન આપ્યું છે. દિવ્ય ભાસ્કરે આરસીબી ફરી ચેમ્પિયન ત્યારે 18 વર્ષ લાગ્યા. પુલચાબે આરસીબી ધુરંધર 2, ફરી આઈપીએલ કિંગને હેડલાઇન બનાવી છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવો અભિયાન શરૂ કરશે. 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકોની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઇરાન સાથેનો પ્રસ્તાવિત કરારમાં પરમાણુ મુદ્દાઓને સામેલ નથી તેવા દાવાને ટ્રમ્પે ફગાવ્યા. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષની વયે નિધન. અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવી સતત બીજી વખત આઈપીએલ ટાઇટલ જીત્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીના ગોધરા કેન્દ્રનું પ્રસારણ છે. ફિલ્મ લાલ બંગલાનું આ ગીત ઉષા ખન્ના અને સુમન કલ્યાણપુરના સ્વરમાં.

ઉષા ખન્ના અને સુમન કલ્યાણપુરને આપે સાંભળ્યા લાલ બંગલા ફિલ્મનું આ ગીત હતું. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટઝ પરથી. સવારના 8 થયા છે. દિલ્હીથી પ્રસારિત પ્રથમ હિન્દીમાં સમાચાર પ્રભાત અને ત્યારબાદ 8:15 વાગે અંગ્રેજીમાં મોર્નિંગ ન્યૂઝ અમે રિલે કરીશું.

0: સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.
1: સુમન કલ્યાણપુરના સ્વરમાં હવે સાંભળીએ ફિલ્મ મુનિમજીનું આ ગીત.

0: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિક માં. અરે વાહ,
1: ફસાણી.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: સાથી ફિલ્મ ગીત મુકેશ અને સુમન કલ્યાણપુરના અવાજમાં.

ફર્સ્ટ લવનું આ ગીત આપે સાંભળ્યું. શ્રોતા મિત્રો, આજના હિન્દી ફિલ્મ સંગીતના ચિત્રલોક કાર્યક્રમમાં આપે સાંભળ્યા સુમન કલ્યાણપુર અને સાથીઓના સ્વરમાં હિન્દી ફિલ્મ ગીત. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે FM બિડિક સુબે પૂર્ણાંક 2.0 મેગાહર્ટઝ પર. અત્યારે સવારના 9 થયા છે. મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું. બસ હવે થોડી જ વારમાં

શ્રોતા મિત્રો, આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમે કરી રહ્યા હતા. એફએમ બેન્ડ 102.2 દશાંશ મેગાહર્ટઝ પર આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. સવારના 10 થયા છે. સાંભળીએ હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં એક જ ફિલ્મ, જાનવરના ગીત.

0: એક જ ફિલ્મ
1: જાનવરના ગીત આપ સાંભળ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. અલકા યાજ્ઞિક અને મનહર ઉદાસને સાંભળીએ.

અલકાઈ યાજ્ઞિકની સાથીઓને આપ સાંભળી રહ્યા છો. આજના કાર્યક્રમ એક જ ફિલ્મ જાનવરના ગીત આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી.

જાનવર ફિલ્મના ગીત આપે સાંભળ્યું, અલકા યાજ્ઞિક અને સોનુ નિગમના સ્વરમાં. શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો આ હિન્દી ફિલ્મ સંગીતનો આ કાર્યક્રમ સંપન્ન થાય છે. આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે, એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર. અત્યારે સવારના 10:30 થયા છે. આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું બસ હવે થોડી જ વારમાં.

શ્રોતા મિત્રો, અભિજીત અને અલકા યાજ્ઞિકે ગાયેલ ચલતે ચલતે ફિલ્મના આ ગીત સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રના પ્રસારણ સાથે આપ જોડાયેલા છો. રજૂ કરીએ છીએ સુગમ સંગીત. કાર્યક્રમના આજના કલાકાર છે દેવર્ષી સોનેજી. તેમના સ્વરમાં સાંભળીએ સુરેશ દલાલની રચનાઓ.

0: શ્રોતા મિત્રો, સુગમ સંગીતના કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા દેવર્ષી સોનીજીના સ્વરમાં સુરેશ દલાલની ગીત રચનાઓ.
1: આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. મધ્યપ્રદેશના રાયસેનથી આજે થશે રાષ્ટ્રવ્યાપી ખેતી બચાવો અભિયાનની શરૂઆત. ગઈકાલે રાત્રે હોટેલ પરત ફરી રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમની બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી, જો કે કોઈ નુકસાન નહીં. ઈરાન સાથેનો પ્રસ્તાવિત કરારમાં પરમાણુ મુદ્દાઓને સામેલ નથી તેવા દાવાને ટ્રમ્પે ફગાવ્યા. સરકારના પ્રવક્તાએ ઈરાનના રાષ્ટ્રપતિ પેજેશ્કિયનના રાજીનામા અંગે સ્પષ્ટતા કરતા તેને અફવા ગણાવી. લેબેનોનમાં લડાઈ ઉગ્ર બની, હિઝબુલ્લાહે ઇઝરાયેલી સેના પર રોકેટ છોડ્યા, આઈડીએફનો બ્યુફોર્ટ પર કબજો. ફરી મોંઘો થયો કોમર્શિયલ ગેસ સિલિન્ડર, ઘરગથ્થુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલ્હીની મુલાકાતે, રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે બેઠક કરશે. ગોધરા અમદાવાદ હાઇવે પર બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, અન્ય એક ઇજાગ્રસ્ત. તાપીમાં ઉચ્છલના જામકી ગામના મિની ગોવા ગણાતા સ્થળે યુવક ડૂબી જતા તેનું મોત થયું હોવાના અહેવાલ. 1 જૂન 1964ના દિવસે વલસાડ જિલ્લાની સ્થાપના થતાં આજે વલસાડમાં તેના રચના દિવસની ઉજવણી. ગુજરાત, કેરળ, માહે, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, દક્ષિણી આંતરિક કર્ણાટક, તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં આજે ભારે વરસાદની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 50થી વધુ તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ થયો હોવાના અહેવાલ. વિયેતનામના દા નાંગમાં યોજાયેલી અંડર 17 એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય મહિલા કુસ્તીબાજોએ 2 સુવર્ણ, 3 રજત અને 5 કાંસ્ય સહિત કુલ 10 ચંદ્રક જીત્યા અને ભારતના મોગલી વેંકટરામે એશિયન અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં 2 સુવર્ણ ચંદ્રક જીત્યો. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીત. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ ઘર ફિલ્મનું ગીત, કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરોમાં. ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં માણીએ આરડી બર્મનના

શક્તિ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા કિશોર કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. હવે સાંભળીએ અમિતાભ બચ્ચન, આશા ભોસલે અને સાથીઓને. ફિલ્મનું નામ ધ ગ્રેટ ગેમ્બલર.

ધ ગ્રેટ ગેમ્બલર આ ફિલ્મનું ગીત સાંભળી રહ્યા હતા. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીશું ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. રામશંકરને સાંભળીએ. ગીતના શબ્દો છે જલવા.

માલકીત સિંહને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. હવે સાંભળીએ મિલિંદ ઇંગલેને. ગીતના શબ્દો છે છુઈ મુઈસી.

અનાયડાને આપ સાંભળી રહ્યા હતા, ગીતના શબ્દો હતા કચ્છી કલી. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેઇંગ સાથે ચર્ચા કરશે. પશ્ચિમ બંગાળમાં નવા 35 મંત્રીઓના શપથ સાથે સુવેન્દુ સરકારના મંત્રીઓનું વિસ્તરણ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના જન્મદિવસ પર પ્રધાનમંત્રી મોદી સહિતના શીર્ષ નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને આજે 6 વર્ષ પૂર્ણ થયા. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને 5 કિલોગ્રામવાળા છોટું સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો. રાજ્યસભાની ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં ગુજરાતની 4 બેઠકો માટેની ઉમેદવારીની પ્રક્રિયા શરૂ. સર્વોચ્ચ અદાલતમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી. હવે ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત કુલ ન્યાયાધીશોની સંખ્યા 37 થઈ. યુપીઆઈ, એટીએમ, એલપીજી, પીએનજી અને પીએફ સંબંધિત ઘણા નવા નિયમો આજથી અમલમાં આવશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આગામી 8-11 જૂન દરમિયાન નવી દિલ્હીમાં દ્વિવાર્ષિક ડાયરેક્ટર જનરલ સ્તરની સરહદ મંત્રણા યોજાશે. મ્યાનમારમાં નાંગકામ ટાઉનશીપના ગોંગટુપ ગામમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક 55 થયો. મધ્યપ્રદેશના રાયસેનથી આજે રાષ્ટ્રવ્યાપી ખેતી બચાવો અભિયાનની શરૂઆત કરાશે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ પ્રધાન રિચાર્ડ માલ્સ આજે નવી દિલ્હીમાં બીજા ભારત ઓસ્ટ્રેલિયા સંરક્ષણ મંત્રીઓના સંવાદની સહ અધ્યક્ષતા કરશે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 2% વધુનો વધારો. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષે નિધન. અને વિશ્વ આરોગ્ય સંગઠનના વડાએ જાહેરાત કરી કે કોંગોમાં બુનિયાની મુલાકાત દરમિયાન ઇબોલાના દુર્લભ પ્રકારમાંથી 5 દર્દીઓ સાજા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ. આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાથ આપને

0: ચાલો સંગીતના આ અનોખા સફરમાં સાથે જોડાઈએ. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર સંગાર. સંગાર. નમસ્કાર શ્રોતા મિત્રો, આજે આપણી સાથે છે ગુજરાતી સુગમ સંગીત અને અર્વાચીન ગરબા જગતનું એક અત્યંત લોકપ્રિય અને સન્માનિત નામ શ્રી નૈનેશ જાની. શ્રોતા મિત્રો, તેમણે સ્વરબદ્ધ કરેલા ગરબા વિશ્વભરમાં ધૂમ મચાવી રહ્યા છે. ચાલો તેમની સાથે સંગીત ગોષ્ઠી કરીએ. કાર્યક્રમ સુર સંગાતમાં આપનું સ્વાગત છે નૈનેશભાઈ.
1: થેન્ક યુ વેરી મચ, આભાર તમારો અને આકાશવાણીનો.
0: નૈનેશભાઈ, ગુજરાતી સુગમ સંગીત અને આધુનિક ગરબાની દુનિયામાં તમારું નામ એક અલગ ઓળખ ધરાવે છે. તમારી સંગીત યાત્રા કેવી રીતે શરૂ થઈ અને તમને આત્મવિશ્વાસ આપનાર પહેલું પ્લેટફોર્મ કયું હતું?
1: એકચ્યુઅલી સંગીત હજી હું પણ શીખી જ રહ્યો છું, સંગીતનો શીખવાનો ક્યારે અંત નથી આવતો.
0: જી,
1: પણ મારા ફાધર બહુ સરસ ભજનીક હતા, તેઓ ભજન ગાતા, પણ એ પ્રોફેશનલ નહોતા ગાતા. એ એવું સમજતા હતા કે સંગીત કરવું અને પૈસા લેવા એ સારું નથી. એટલે મને
0: કોમર્શિયલાઇઝ,
1: હા, મને એમ કે વો દિલ સે ગાઓ, બસ ગાતે રહો. એટલે મને વારસામાં જ મારા લોહીમાં જ સંગીત મને મળ્યું. સ્કૂલમાં પ્રાર્થના ગાવા માટે મને ચાન્સ મળ્યો. એક એનડી દેસાઈ કરીને અમારા સર હતા, પાંચમા ધોરણમાં હું હતો, અને મને એક પ્રાર્થના શીખવાડી એમણે, અને એ પ્રાર્થના મારે પ્રિન્સિપલ શ્રીના કેબિનમાંથી માઇક પર ગાવાની અને બધા ક્લાસીસમાં સંભળાય. એ રીતે શરૂઆત થઈ.
0: એટલે ઇન્ફોર્મલ ટ્રેનિંગ તો નાનપણમાં આવી રીતે થઈ.
1: અને અવારનવાર પપ્પા જોડે ગાવાનું અને સાંભળવાનું. ધીમે ધીમે આગળ વાત એટલે થઈ કે ગાતો રહ્યો ગાતો રહ્યો. પછી સ્કૂલમાં કોલેજમાં કોમ્પિટિશન્સ આવે
0: ત્યારે. ફોર્મલ ટ્રેનિંગ લીધી તમે?
1: હા, પછી લીધી મેં. એકચ્યુઅલી સૌથી પહેલી મારું આકાશવાણીમાં ટેલિકાસ્ટ થયું હતું, યુવાવાણીમાં.
0: અચ્છા, ઓકે.
1: મિસ્ટર ભણસાલે કરીને એક હતા અહીંયા.
0: અચ્છા.
1: એ વિસનગરમાં હું જ્યાં ભણતો હતો ત્યાં આવ્યા હતા અને એમણે મને સાંભળ્યો અને મને આમંત્રણ આપ્યું કે તું અમદાવાદ આવ અને આપણે તને રેકોર્ડ કરીએ. તો મેં એ વખત ઓડિશન નહોતું આપ્યું અને મને રેકોર્ડ કર્યું. તો આ એક વચ્ચે વાત નાનકડી કરી મેં. અને ટ્રેનિંગમાં વાત એમ છે કે હું ગાતો, ફિલ્મના ગીતો ગાતો, ભજન ગાતો, અને મારું જે બ્રોટઅપ છે ને એ મારા મોસાળમાં થયું.
0: અચ્છા.
1: મારું મોસાળ વિસનગર.
0: ઓકે.
1: અને વિસનગરમાં મને મૂક્યો મામાના ત્યાં. પહેલા તો જો ભાણિયાઓ મામાને ત્યાં ઉછળતા હતા.
0: જી જી. વેકેશન હોય ના હોય,
1: હા, વેકેશનમાં તો જવાનું જ. પણ મને એટલો બધો લગાવ હતો મામાના ઘરનો કે હું રીસર ત્યાંથી પાછા આવવાનું ત્યાં રડું. એટલે દાદી નાની ને દયા આવી ગઈ એટલે એને કહ્યું આને અહીંયા જ રાખો.
0: બરાબર.
1: હું ત્યાં તમારો બ્રોટઅપ ત્યાં થયો. ત્યાં એક હનુમાનજીનું મંદિર છે, ત્યાં દર પૂનમના દિવસે ક્લાસિકલ મ્યુઝિકનો જલસો થાય.
0: અચ્છા. એ જમાનામાં?
1: એ જમાનામાં.
0: શું વાત છે.
1: અને જેટલા કલાકારો આવે એમાં ક્યાંય પૈસા ના હોય, બધા દિલથી ગાય ત્યાં આગળ.
0: ઓકે. એક ટેલેન્ટનું ઓપન
1: પ્લેટફોર્મ. હા. આજુબાજુના વડનગર થી કલાકારો આવે, પોતાના ખર્ચે આવે. હો સાહેબ. અને હનુમાનજીની સામે મંદિરમાં ગાવાનું છે એટલે ત્યાં કઈ પૈસાની તો આર્થિક તો વાત જ આવે નહીં.
0: બરાબર.
1: માઇક્રોફોન પણ ના હોય. એક સરસ રૂમમાં બધા બેસતા તાનપુરા મેળવાય ને બધું. મને ક્લાસિકલ મ્યુઝિકમાં રસ બહુ હતો, ખબર નહોતી પડતી એ વખતે.
0: અચ્છા.
1: અને મારો એક મિત્ર હતો, એને મને એના ત્યાં ક્લાસિકલ

0: સાથે, એટલે એ રીતે હું એ મારા કાનમાં પડ્યું. પછી મને ત્યાં એ લોકો ઇન્ટરવલમાં ગાવાનું કે, કારણ કે હું એમ ત્યાં કામ કરું, શીતરંગી પાથરું બધાને સાંભળું, એટલે એ લોકો મને કે કુછનાઓ.
1: અચ્છા,
0: એટલે આપણે પિક્ચરનું ગીત આમ દિલથી ગાઈએ ત્યાં. સ્કૂલમાં કોલેજમાં તો બધા મને આમ બહુ બહુ માન સન્માન આપતા, પણ એ લોકો બહુ બહુ સન્માન કે માન આપે નહીં, એમ કે ઠીક હે અચ્છા હે ઓકે. એટલે હું મને કષ્ટતું હતું કે આવું કેમ કહે છે આ લોકો, શું નહીં ગમતું એમ કે હું પૂછું એમને કે આપકો ઠીક નહીં લાગે, નહીં અચ્છા ગાયા આપને, અચ્છા ગાયા, વેરી ગુડ વેરી ગુડ. પછી મારાથી ના રહેવા. એક વખત તો મેં એક ક્લાસિકલના આર્ટિસ્ટ હતા, મિસ્ટર બાહુભાઈ કરીને નામ હતું એમનું, એમને પછી મેં પૂછી લીધું,
1: બરાબર,
0: તમે મને કહો.
1: આ ટર્નિંગ પોઈન્ટ રહ્યો.
0: યસ સર,
1: બરાબર,
0: બિલકુલ. એમણે મને જે વાત કરી બહુ જબરજસ્ત કરી એમણે. એમણે કે દેખો તુમ ગાતે હો, જબ રફી સાહેબ કા ગાના ગાતે હો તો રફી સાહેબ કી તરહ ગાતે હો, કિશોર કુમાર કા કિશોર કુમાર કી તરહ ગાતે હો, તલત મહેમૂદ કા ગાતે હો તો તલત મહેમૂદ કી તરહ ગાતે હો, ઉસમેં તુમ કહાં હો.
1: અચ્છા, યે તો ઓર કોઈ હૈ,
0: યે તો કિસી ને ગાયા હૈ, ઉસકી તુમ બિલકુલ કોપી કરકે વહી ટોન સે વહી શ્રુતિયા લગા કે વહી સબ કરકે ગાતે હો. મને બોલે ઉસમેં ક્યા બુરાઈ હૈ, કે બુરાઈ કુછ નહીં હૈ, ગાના ચાહીએ. હમ વો આદમી કો દાદ દેંગે કે જો ખુદ કા કુછ હૈ જિસકે પાસ.
1: અચ્છા,
0: તુમ્હારે પાસ ખુદ કા કુછ નહીં હૈ, કોઈ કમ્પોઝિશન કિયા હૈ તુમને, કુછ ભજન ભજન સુનાઓ ચલો, એવું તો આપણી પાસે હતું નહીં,
1: બરાબર.
0: મને એ વાત કી રાત મને ઊંઘ ના આવી, એમ કે આ કેવી આ કઈ વાત છે. પછી બીજી વખત આવ્યા ત્યારે મેં એમને પૂછ્યું કે આના માટે શું કરવું જોઈએ, તો કે શીખવું જોઈએ બેટા, સંગીત મેં અંદર જાઓ, અંદર જાઓગે તો કુછ મિલેગા. એટલે પાછો મેં સવાલ કર્યો કે અંદર જાના વો ક્યા હોતા હૈ, તો કે સંગીત સીખના પડતા હૈ. સંગીત ક્યા હૈ, લય ક્યા હૈ, તાલ ક્યા હૈ, રાગ કેસે હૈ, ગાના કેસે હૈ, અચ્છા ગાના કિસકો કહેતે હૈ,
1: જી
0: એ સબ સીખના પડતા હૈ. ત્યારે મને થયું કે ના વાત સાચી છે, અને મેં ત્યાં પંડિત બાલકૃષ્ણજી કરીને હતા વિસનગરમાં, એમની પાસે ટ્રેનિંગ લીધી મેં.
1: વાહ, ખૂબ સરસ તમે વાત કરી. તો આજે આવી આંસુની અજવાળી રાત તુષાર શુક્લજી દ્વારા લખવામાં આવેલ છે, તો તમારા દ્વારા રચિત આ ગરબા આજે વિશ્વભરમાં ગુજરાતી ગરબા વર્તુળોમાં ગુંજી ઉઠે છે. જ્યારે તમે પહેલી વાર તેનો સૂર રચ્યો ત્યારે શું તમને તેની લોકપ્રિયતાનો અંદાજ હતો?
0: ના, બિલકુલ નહીં. એમાં એક સરસ નાનકડી વાત મારે કહેવી છે અને શ્રોતા મિત્રોને પણ ખાસ કહેવી છે કે સુગમ સંગીત એ મારો વિષય હતો. એકચ્યુઅલી તો ગઝલ અને ગીતો ગુજરાતી એને ગાવા, સૌથી પહેલા તો સિંગર તરીકે, એટલે શ્યામુદી વેટિયા, ગૌરાંગ વ્યાસ, અવિનાશ વ્યાસ આ લોકોના ગીતો હું ગાતો, પછી સ્વરાંકન કરવાનું શરૂ કર્યું. ગરબા એ મારો વિષય હતો જ નહીં.
1: અચ્છા,
0: પણ શ્રી રાસબિહારી દેસાઈ જે અમારા ગુરુજન કહેવાય, કે જેમની પાસે તેમણે શીખ્યા, એણે મને કહ્યું કે નહીં, આ ગરબાની ગ્રુપ જે ચાલે છે અહીંયા કેવું હતું અમદાવાદમાં પહેલા, આ શેરી ગરબાના પહેલા, આજથી 40-એક વર્ષ પહેલા, ગરબાના ગ્રુપ હતા અને એ લોકો સ્ટેજ શો કરતા. એક જ શો હોય, એમાં 9 થી 10 આઈટમ હોય અને એમાં ગરબા હોય વિવિધ પ્રકારના, બેડાનો ગરબો હોય, માતાજીનો ગરબો હોય, ગામઠી ગરબો હોય, રાસ હોય, હુડો હોય, જે ગુજરાતી આપણી જે પરંપરા છે પ્રમાણે. તો મને મ્યુઝિક કરવાનું કહ્યું એક ગ્રુપમાં. આપણે એક હોય તો તરવરતા જીવાન હતા કે કઈ કઈ પણ મળે તો તૂટી પડ્યું એમ. મેં કહ્યું રાસે ગરબા, મને કીધું જોતો ખરા, તને આમાં કંઈક ક્રિએશન કરવાનું મન થશે. અને એ જે છોકરીઓ ગરબાના ગ્રુપની હતી ને, એને હું ક્રેડિટ આપીશ કે એ લોકોએ મને એવું કહ્યું કે નૈનેશભાઈ, માતાજીનો ગરબો સરસ નવો બનાવો એમ. એટલે એ લોકો નવા ગરબાને એક્સપેરિમેન્ટ કરે, ગામઠી ગરબો કે નવો બનાવો, રાસ કે નવો બનાવો એમ. એટલે મને એના પર વિચાર કરું કે ભાઈ માતાજીનો ગરબો કે જેમાં બધું માંડવડી લઈને છોકરીઓ આવે, દીવો આ તે બધું હોય, તો શું હોઈ શકે. એટલે વિથ ઓલ રિસ્પેક્ટ કહું છું કે આ બે જે ગરબા છે, બિરદા

0: જેને
1: અચ્છા,
0: આવી આસોની એના મુખડા મેં લખ્યા છે.
1: ઓકે ઓકે ઓકે.
0: એટલે મને સ્પૂર એવું કે આવી આસોની રઢિયાળી રાત મોરીમાં પગલા પાડો રે બિરદાળીમાં.
1: અમારા
0: કે માતાજીને આપણે આહ્વાન આપીએ છીએ નવરાત્રિ દરમિયાન,

0: पगला पाडून बिरदाळी मां हेरुडो गरबो कोराव्यो रूडी बात मुरी मां पगला पाडून बिरदाळी मां।
1: वाह खूब सरस शुरुआत थई छे अमारी। तो एक वात एवी पूछवी हती मारे तमने के जे तमारो जे गरबो छे हैये राखी होम, તો એના વિશે થોડી વાત કરો।
0: એટલે એકચ્યુઅલી એ આ છોકરીઓને જ ક્રેડિટ જાય છે કે એ લોકો એક, હું એ વખતે 4-5 ગ્રુપમાં મ્યુઝિક કરતો, આમ નોકરી કરતો સારા ઇલેક્ટ્રોનિક્સમાં, સિસ્ટોનિક્સ નામની કંપની હતી, એમાંથી હું છૂટીને 4:30 ઘરે આવું, થોડો ફ્રેશ થઈને પછી તરત નીકળી પડું, તો આ બધા ગ્રુપમાં રિહર્સલ્સ કરાવવાના। હવે 3-4 ગ્રુપ હોય એટલે હું લગભગ દરેકના ત્યાં એક એક કલાક કરું તો 11 વાગે ઘરે પહોંચું।
1: ઓહો,
0: પણ એક મજાની વસ્તુ હતી અને છોકરીઓનો પણ એટલો બધો સરસ રિસ્પોન્સ, આપણો રિસ્પેક્ટ પણ એટલી આપે આપણને, અને તો એ મને કે ગામઠી ગરબો જોઈએ છે, ગામઠી ગરબો આપો। એટલે હું ગૌરાંગભાઈને ને શેમુભાઈને ને એમને મળતો કે ભાઈ તમે મને ગરબા આપો, પણ એ વખતે કોઈ અવેલેબલ નહોતું, અને મેં આ છોકરીઓને પ્રોમિસ આપ્યું હતું કે મેં હું અઠવાડિયા પછી તમને આપી દઈશ।
1: બરાબર,
0: અઠવાડિયું થઈ ગયું, હું ઓફિસમાં નોકરી કરું, રોજ ફોન આવે કે પેલો ગરબો, એટલે હું ચુઠ્ઠું બોલું કે હા હા છે જ મારી પાસે, હું લઈને આવું છું, આપણે આજે રિહર્સલ છે ને, ત્યારે રિહર્સલનો દિવસ જ આવી ગયો, ગરબો તો હતો નહીં મારી પાસે। એટલે મેં દિમાગને જોર આપ્યું કે શું હોઈ શકે।
1: બરાબર,
0: ગામઠી એટલે જેમાં કોઈ પણ પ્રકારનું જ્ઞાન ના હોય, ટેકનિકાલિટી ના હોય મ્યુઝિકની, એના શબ્દો બી એવા હોય
1: એકદમ રો,
0: બિલકુલ રો, જાડું જાડું જેને કહીને આપણે, તેવું શું હોઈ શકે। એટલે એ મારા મનમાં વિચારો કે બહુ વિચાર કર્યો મેં કે શું હોઈ શકે
1: જી।
0: પછી વિસનગરમાં મેળા થાય ત્યારે મેં જોયું તો કે ત્યાં એ વખતે આપણે જે અત્યારે ટેટુ કહે છે ને, એવી રીતે નામ કોતરાવતા હતા, ત્રોફા એક્ઝેક્ટ શબ્દ મોરલા નું ત્રોફાવે, પછી પોતાનું નામ હોય સીતારામ કેવું લખાવે,
1: બિલકુલ
0: આના ઉપર કંઈક થાય તો મજા પડે। એટલે એ મેળામાં એટલે મેં મારા મગજમાં પંક્તિ આવી કે હૈયે રાખી હોમ, હોમ એટલે પેશન, હૈયે રાખી હોમ મારે ચિત્રાવું છે નોમ,
1: અચ્છા
0: મેળે જટ જઈએ,
1: બરાબર એ સ્પૃહ્યું તમને,
0: હા એટલે મારી એની ફ્રેન્ડને કહે છે કે આપણે જલ્દી જઈએ મારે નામ ચિત્રાવું છે।
1: અચ્છા,
0: પછી મેં કીધું હવે, એટલે તો પંક્તિ થઈ ગઈ, પછી પછી ત્યાં આગળ કેવું તો જે દેસાઈ કોમ છે અમારી, દેહાઈઓ બધા એ લોકો એટલા બધા આવે કે એમની પાઘડીઓ બધી લાલ ઘૂમ પાઘડીઓ દેખાય તમને, જુઓ મેળામાં, પેલા મેળાનું બહુ જ મહત્વ હતું, અત્યારે તો નથી, તો તમે આમ જુઓ ને નજર તો તમને બધું લાલ લાલ પાઘડીઓ જ દેખાય। એટલે બીજી પંક્તિ સ્પૂરી મને કે પાઘડીઓ પરલોમ ત્યાં તો ઉમટ્યો ગોમનો ગોમ, મેળે જટ જઈ થઈ ગયું મુખડું, મેં કહું વાહ હવે શું કરું। એટલે પછી મેં લોકગીતોનો અભ્યાસ કર્યો તો અત્યારે એમાં જેવું કે લોજિંગ બોર્ડિંગ હોય છે, દાંતણિયા
1: બરાબર
0: નાવણિયા એવું બધું હોય છે લોજિંગ બોર્ડિંગ
1: જી જી।
0: એટલે મેં કીધું આપણે એનો ઉપયોગ કરીએ, મને થયું કે ગોમના મણિયારા રૂડી ચૂડીઓ લઈ બેઠા જુઓ, ચૂડા જે ચૂડા આવે છે ને એને મણિયાર કહે છે જે બનાવે, ગોમ ના મણિયારા રૂડી ચૂડીઓ લઈ બેઠા જો, ચૂડીનું હું કોમ મારે તો ચિત્રાવું છે નો મેળે જટ જઈએ, તો એક અંતરો થઈ ગયો, મેં કીધું હવે આપણે માળીડા લાવો ને સોનીડા લાવો, બહુ મહેનત કરવી જ નથી, અને ફટ ફટ ફટ ફટ થઈ ગયું, પછી કન્કલુડ કઈ રીતે કરવું હવે, તો એના માટે વિચાર કર્યો હતો અને આવી ગયું કે મંદિરના પસવાડે પેલો છુંદણા વાળો બેઠો જો,

0: આ ધંધા મંદિરની પાછળ થતા હતા.
1: બરાબર.
0: મંદિરના પસવાડે પેલો છુંદડા વાળો બેઠો જો, આલી દોઢો દોમ મારે ચિત્ર આવશે. અહીંયા કવિતા થઈ ગઈ. હવે મારાથી તો આ લખાઈ તો ગયું, પણ અંદરથી તો બીક લાગે ને, આપણું યાર કામ નહી. એટલે લખ્યો છે મેં આખો ગરબો.
1: બરાબર.
0: તુષારભાઈને ફોન કર્યો. તુષારભાઈને મારી મિત્રતા બહુ જ જૂની, બહુ જ બહુ જ જૂની એમ. એટલે મને કે જાની, મેં કહ્યું પ્રભુ આવું થયું છે ને, એ તો કે હું નથી, મને નહીં કહેવાનું. તો કીધું ના, તમને ચોક્કસ કહેવાનું, અમારાથી આ થઈ ગયું છે. હા, મને કે શું થયું છે બતાય. એટલે મેં ફોન પર એમને
1: કહ્યું.
0: એટલે મને કે કેટલી સરસ વાત લખી છે તે, અને છેલ્લી જે છેલ્લો અંતરો લખ્યો છે તો કે બહુ સરસ છે. કેમ તમને સરસ લાગ્યો? તો કે લેડીઝ હંમેશા કેવું છે કે કઈ પણ વસ્તુ લેવા જાય તો બાર્ગેનિંગ કરે,
1: દોડો દામ આપવાની વાત.
0: અને આ છોકરી એવું કે જે કોઈ દોડા પૈસા આપો, પણ મારા નામ એનું ચિત્ર આવું છે. તો એ રીતે પછી તો જયારે બી ગામથી ગરબાની વાત આવે ત્યારે હું નવા નવા ગરબા બનાવતો, અને ગોમના ગોરડિયા માધેવ ને એવા બધા,
1: એમાંનો કોઈ એક ગરબો અમારા શ્રોતા મિત્રો માટે.
0: અચ્છા. બો હૈયે રાખી હોમ મારે ચિત્રાવશે નો મેળે જટ જઈએ, બહુ હૈયે રાખી હોમ મારે ચિત્રાવશે નો મેળે જટ જઈએ, પાઘડિયું પર લોમ ત્યો તો ઉમટ્યો ગોમ નો ગોમ મેળે જટ જઈએ. તો આ રીતનું એકદમ જાડું જાડું સિમ્પલ
1: લેંગ્વેજમાં. તો તમને ગુજરાતમાં આધુનિક ગરબાના સૌથી મહત્વપૂર્ણ સંગીતકારોમાંના એક માનવામાં આવે છે, તો મને એ જણાવશો કે પરંપરાગત ગરબા અને આધુનિક ગરબા વચ્ચેનો સૌથી મોટો તફાવત શું હોય?
0: બહુ સરસ પ્રશ્ન છે. કે પરંપરાગત ગરબા ના પણ કમ્પોઝિશન થયેલા હશે, પણ કોણે કર્યા એ ખબર નથી. જેમ કે માતાજીની આટલી સુંદર આરતી છે, એનું સ્વરાંકન કોણે કર્યું એની ખબર નથી. અને એટલી અમારી દ્રષ્ટિએ માતાજીની આરતીનું સ્વરાંકન, એટલે હું બહુ બહુ અભિભૂત થઈ જઉં છું.
1: બિલકુલ.
0: કારણ કે એટલું સુંદર સ્વરાંકન છે. એટલે શું થયું કે લોકો ગાય ગાય ગાય ગાય ગાય ને પછી એના પહેલ પડી જાય.
1: બરાબર છે.
0: એટલે જે પરંપરાના ગરબા છે એ મારા ફાધર ગાતા, અને જે મારું પોતાનું ગામ છે કલોલ, એમાં 9 દિવસ માતાજીનો ઉત્સવ થાય ને ત્યાં ગરબા ગવાતા. તો એકદમ સિમ્પલ કમ્પોઝિશન્સમાં થતા હોય. અને નવા ગરબા એટલા માટે કે આ જે ગરબાના ગ્રુપ છે એ લોકો એમ કે ભાઈ આ તો બધું બહુ બહુ થઈ ગયું, કંઈક અમારે નવું જોઈએ ક્રિએટ.
1: બરાબર.
0: એટલા માટે અમે નવા સ્વરાંકન બનાવતા, અને નવા સ્વરાંકન બનાવવા માટે પછી તો સરસ કવિતા પણ આવી એમાં.
1: જી, સાચી વાત.
0: કે આવી આંસુની રઢિયાળી રાત મોરીમાં પગલાં પાડો ને બિરદાળીમાં.
1: તો હવે આકાશવાણીની વાત ઉપર આવીએ. આજે જ્યારે આકાશવાણી ભારતમાં 90 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે, ત્યારે તમે તે સફરને કેવી રીતે જુઓ છો? ખાસ કરીને પ્રાદેશિક સંગીત અને લોક સંસ્કૃતિને જાળવવાની વાત આવે ત્યારે.
0: બહુ સરસ. આકાશવાણી એટલે મને ખબર છે કે પહેલા એક વંદના કાર્યક્રમ આવતો સવારે 6 વાગે.
1: અત્યારે આવે છે, પણ એનું નામ
0: આવે છે
1: અર્ચના કર્યું છે.
0: અર્ચના કર્યું છે. તો એ મારા ઘરમાં રેગ્યુલરલી, અને એક એનું મ્યુઝિક પહેલા વાગતું, આપણે આપણું જે
1: વાગે છે હજુ પણ,
0: હજી વાગે છે. તો એ વાગે એટલે ઘરમાં બધાને ખબર પડી જાય કે સવાર પડી ગઈ છે, મમ્મી ઉઠી ગઈ હોય વહેલી. તો એમાં બધા ગીતો, એમાં એટલી સરસ ગૂંથળી થતી હતી એ કાર્યક્રમની. હવે મને સમજાય છે આટલા વર્ષે, કારણ કે એક વખત નાનો હતો, કે લોકસંગીતનું પણ ભજન આવે અને આધુનિક સંગીતનું પણ ભજન આવે, બધી પ્રકારનું એમાં સાંભળવા મળતું. અને એ હજી અમારા કાનમાં ગુંજે છે. અને બીજી એક આડ વાત કહું કે એક અનાઉન્સર હતા અહીંયા, શ્રી લેમ્યુઅલ હેરી
1: જી,
0: એનો અવાજ,
1: એ ન્યૂઝ રીડર હતા,
0: યસ, એમનો અવાજ હજી મારા કાનમાં છે. તો આકાશવાણીએ તો આ બહુ સુંદર કામ કર્યું છે કે જૂની પરંપરા અને પ્લસ નવી આધુનિકતા, એનું સરસ મિશ્રણ.
1: તો શું આકાશવાણી અમદાવાદના કોઈ યાદ રેકોર્ડિંગ હજુ તમારા મનમાં તાજું?
0: આકાશવાણીમાં પહેલા હું 1980માં એપ્રુવ થયો બી ગ્રેડમાં. તો એ વખતે રસિકલાલ ભોજક અહીંયા હતા.

0: છે.
1: અને આ દરેક ચાર આકાશવાણી હતા એમાં ક્વાયર ગ્રુપ ચાલતું હતું, તો ક્વાયર ગ્રુપમાં હું હતો. એના બધા રેકોર્ડિંગ દર મહિને બે ગીતો રેકોર્ડ થતા હતા. પાંચ દિવસ સુધી એક ગીતનું રિહર્સલ થતું.
0: ઓહો, પાંચ દિવસ,
1: વન સોંગ ઓનલી, ફાઈવ ડેઝ. અને અમે 1-1.5 કલાક રોજ ગાવા અહીંયા આવતા હતા રોજ. અને છઠ્ઠા દિવસ એનું રેકોર્ડિંગ થાય. એ રસિકભાઈએ એક રામચરિત માણસ નો એક સરસ કાર્યક્રમ પહેલા રેકોર્ડ કર્યો, પછી અમે લાઈવ પણ કર્યો હતો. એટલા સુંદર, એટલા મીઠા એના કમ્પોઝિશન. અને તમે રામ બોલો ને અને તમને અંદરથી મજા પડી જાય, એવી સુંદર રચનાઓ એમની હતી. એ મને હજી યાદ છે.
0: વાહ, તો કોઈ સુગમ સંગીતનું રેકોર્ડિંગ તમારું અહીંયા થયું હોય અને તમને ગીત યાદ હોય એવું કંઈ?
1: એ તો બહુ બધા, બહુ જ થયેલા છે. પણ હું એટલું કહીશ કે આ અહીંયા આવવાનું મન કેમ થાય કે અમને લોકોને કેવું નવી રચનાઓ અમારી થઈ હોય એ ટેસ્ટ કરવા માટે આકાશવાણી છે. અમે અહીંયા ગાઈએ
0: બરાબર,
1: તો એના જે ભાવકો હોય, ભાવકો હોય, એના ફોન આવે કે પત્ર આવે. એક પુરુરાજ જોશી કરીને એક કવિ હતા, એમનો પત્ર આવે તમારા પર. મેં એક ચંદ્રકાંત શેઠનું ગીત ગાયું હતું, તો એમને એમનો પત્ર આવ્યો હતો કે એટલું સરસ રીતે ત્યાં ગાયું અને શબ્દો ગુજરાતી ભાષા અને બહુ સરસ. અને મને રાસભાઈ યાદ આવી ગયા એમ, એવું એમણે મને. એ એક પોસ્ટકાર્ડ હજી મેં સંગ્રહી રાખ્યો છે. તો એટલા બધા ગીતો અહીંયા મેં ગાયા છે. હું એમાંથી કયું એવું તમારી સમાજ
0: તમને જે પસંદ હોય સૌથી વધારે
1: પસંદ? તો મારા પોતાના કમ્પોઝિશન તો મને બધા જ ગમે જ છે.
0: હા, એમાંનું જ એક
1: કેશુભાઈ પટેલની ગઝલ મેં ગાઈ હતી,
0: ચોક્કસ
1: એ હું સંભળાવું. ઉતાવળ નથી કાંઈ ફાવી ગયું છે, ઉતાવળ નથી કાંઈ ફાવી ગયું છે, દર્દ

0: વાહ, ખૂબ સરસ.
1: તો આકાશવાણી સાથે તમારો સંબંધ કેવો રહ્યો છે, અને શું તમને લાગે છે કે આકાશવાણીએ ગુજરાતી સુગમ સંગીત અને ગરબાને દરેક ઘરમાં પહોંચાડવામાં ઐતિહાસિક ભૂમિકા ભજવી?
0: બિલકુલ બિલકુલ, એ ભૂમિકા ભજવી જ છે એમણે આકાશવાણીએ. અને હજી પણ આજે આવ્યો છું તો આકાશવાણીની આ જે એક સ્પેશિયલ સુગંધ છે ને, એ હજી મારા ધ્યાનમાં છે. 1980 થી હું આ જોઉં છું કે એક સ્પેશિયલ એક પ્રકારનો અનુભવ થાય છે. આકાશવાણી અને દૂરદર્શન પણ હું કહીશ કે અમને ત્યાં ગાવાનું મન થાય એવી, એટલે નવી નવી રચનાઓ ગાવાનું મન થાય. આકાશવાણી એ ખરેખર મને તો એમ લાગે છે દરેક કલાકાર, પછી એ મોટો થઈ જાય તો જુદી વસ્તુ છે. એટલે જે શરૂઆતમાં જે તમારી આંગળી પકડે છે ને, એ મૂળ છે મને એમ લાગે છે, મારા મતે. એટલે આકાશવાણી અને દૂરદર્શન એને બહુ જ સરસ પ્રદાન કર્યું છે.
1: નૈનેશભાઈ, તમે ત્રણેય ક્ષેત્રમાં કામ કર્યું છે, આમ તો જોવા જઈએ તો ચાર ક્ષેત્ર કે ગીત, ગઝલ, ભજન, ગરબા
0: હે ને,
1: પણ આના માટે સંગીત કોમ્પોઝ કરતી વખતે તમારો અભિગમ કેવો હોય?
0: બહુ જુદા જુદા હોય છે એકચ્યુઅલી તો. ગુજરાતી ગરબો કોમ્પોઝ કરો ત્યારે એમાં ગુજરાતીપણું જોઈએ, ગુજરાતીપણું. હવે ગુજરાતીપણું એની વ્યાખ્યા શું, તો બચપનથી તમે જે કંઈ સાંભળ્યું હોય તમારી આજુબાજુ ગુજરાતી સંગીત, જેમ કે મેં ભજનો બહુ સાંભળ્યા છે, સંતવાણીના ભજનો ક્યાંક ચાલતા હોય ને રાત્રે, તો મારાથી રહેવાય નહીં. એટલે હું એ ઉભો થઈને જ્યાં આગળ ભજન ચાલતા હોય ત્યાં
1: બરાબર
0: એક ભજનિકને સાંભળવા જતો. મેં મતલબ કે ભજન ની વાત આવે એમાં એક સમર્પણનો ભાવ હોવો જોઈએ. ગઝલ છે તો ગઝલમાં ઇશ્કે હકીકી, ઇશ્કે મિઝાજી,
1: બરાબર
0: હે, પ્રિયતમા સાથે વાતચીત, એનું નામ જ ગઝલ છે. તો એમાં એ શૃંગાર અથવા પેથોઝ દર્દ આવે. ગરબો એ પણ એવી વસ્તુ જેમાં જો માતાજીનો ગરબો હોય તો માતાજી માટેનો સમર્પણ તમારી પાસે હોવું જોઈએ. અને ગામઠી ગરબો હોય તો ગુજરાતી

0: જે ભાષા છે આપણી એમાં જે બધી અલગ અલગ, જેમ કે કાઠિયાવાડની ભાષા છે, પછી ઉત્તર ગુજરાતની ભાષા છે, સુરત બાજુની ભાષા છે, તો એ બધું મિક્સ થાય અને એમાં કંઈક કમ્પોઝ થાય. એટલે એ જ્યારે કમ્પોઝ થાય એટલું ગવાય ત્યારે લાગવું જોઈએ કે આ કંઈક ગુજરાતી છે.
1: નૈનેશભાઈ, જો તમારે તમારી આખી સંગીત કારકિર્દીનો સારાંશ એક ગરબા પંક્તિ કે ગીતની પંક્તિમાં આપવો પડે તો એ કઈ પંક્તિ હશે?
0: નવો જ ગરબા છે મારે, પણ એક પંક્તિ જે મેં ગરબાની લખી છે, પછી આગળ કવિએ લખી છે, પણ એ પંક્તિ બહુ સરસ ઈશ્વરની કૃપાથી મને મળી છે કે બિરદાળી બહુચર બાળી. એકચ્યુઅલી બહુચર માતાને બાળી શબ્દથી કહેવાય, ઘણા લોકો બહુચર વાળી કહે છે, એ ખોટું છે. બિરદાળી બહુચર બાળી શંખલપુર વાળી ભવાની પૂરજે આશ અમારી.
1: વાહ, ખૂબ સરસ.
0: અને જેમ દીવો છે ને, એ દીવો કર્યો ખરો, પણ દીવો પૂર્યો કહેવાય એમ.
1: બરાબર, હા, દીવો પૂરવાનો.
0: યસ, ભાઈ દીવો પૂરવાનો.

0: સંગીત કારકિર્દીનો સારાંશ એક ગરબા પંક્તિ કે ગીતની પંક્તિમાં આપવો પડે તો એ કઈ પંક્તિ હશે?
1: નવો જ ગરબા છે અમારે, પણ એક પંક્તિ જે મેં ગરબાની લખી છે, પછી આગળ કવિએ લખી છે, પણ એ પંક્તિ બહુ સરસ ઈશ્વરની કૃપાથી મને મળી છે કે બિરદાળી બહુચર બાળી. એકચ્યુઅલી બહુચર માતાને બાળી શબ્દથી કહે, ઘણા લોકો બહુચર વાળી કહે છે, એ ખોટું છે. બિરદાળી બહુચર બાળી શંખલપુર વાળી ભવાની પૂરજે આશ અમારી.
0: ખૂબ સરસ.
1: અને જેમ દીવો છે ને, એ દીવો કર્યો ખરો, પણ દીવો પૂર્યો કહેવાય એમ.
0: બરાબર, હા, દીવો પૂરવાનો.
1: યસ, ભાઈ દીવો પૂરો એમ. તો આશા જે છે માણસની, જે માણસના સ્વપ્ના છે, એ જયારે માં કે ઈશ્વર પૂરા કરે છે ત્યારે એ.
0: નિનેશભાઈ, તમે ફક્ત તમારા સુરોથી, ગરબાથી જ નહીં, પણ ગુજરાતના સાંસ્કૃતિક આત્માને પણ અવાજ આપ્યો છે. આવી આસોની અજવાળી રાત, બિરદારી બહુચર બાળી જેવા અસંખ્ય ગરબાઓને તમે પેઢીઓ સુધી નવરાત્રીના રંગો, શક્તિ, ભક્તિ અને ઉજવણી સાથે જોડ્યા છે. આજની ખાસ વાતચીતમાં તમે તમારી સંગીત યાત્રા, સર્જનાત્મકતા અને તમારી આકાશવાણી સાથેની સુવર્ણ યુગ અને આધુનિક ગુજરાતી ગરબાની પરંપરા વિશે જે વિચારો તમે જે શેર કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: થેન્ક યુ વેરી મચ. આભાર, આકાશવાણીનો મન ભરીને આભાર.
2: શ્રોતા મિત્રો, સુર સંગાત કાર્યક્રમ અંતર્ગત હમણાં આપ સાંભળી રહ્યા હતા સંગીતકાર અને ગાયક શ્રી નૈનેશ જાનીની મુલાકાત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.

0: QR कोड स्कैन करो, 5000 नो कैशबैक मेळवो। वाह, दिवस सुधरी गयो। फसाणो।
1: UPI पिन एंटरिंग फक्त पैसा मोकलवा माटे छे।
2: RBI कहे छे,
1: जानकार बनो, सतर्क रहो।
3: आज पहली जून મહિનાનો પહેલો દિવસ। શ્રોતા મિત્રો, મને તો અત્યારથી જ વરસાદની સુગંધ આવવા માંડી છે। કેટલી અજબ વાત છે ને, ઉનાળો પૂરો થયો પણ ના હોય કે મન પહેલા વરસાદની રાહ જોવા લાગે છે। આકાશમાં એકાદ વાદળ પણ દેખાય ને તો દિલમાં અચાનક આમ ઠંડક ઉતરી જાય। માટી હજુ સૂકી હોય પણ ભીની ભીની માટીની યાદ આવવા લાગે। બહેનો બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને વાલા સૌ શ્રોતા મિત્રો, લિપિ ત્રિવેદી અને અલ્પાશા કાર્યક્રમ સહયરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે।
4: મિત્રો, મે મહિનો પૂરો થાય ને એટલે બપોરનો તડકો થોડો થાકી ગયેલો લાગે। પવનમાં પણ જાણે બદલાવનો સંદેશ હોય અને એટલે જ અચાનક આપણે યાદ કરવા માંડીએ છીએ એ પહેલી વરસાદી સુગંધ। વાહ, એ સુગંધ માટીની જ તો હોય છે, પણ એમાં બાળ પણ હોય છે, શાળા છૂટ્યાની ખુશી હોય છે, છત પર ભીંજાવાની મજા હોય છે। ઉનાળો આપણને તરસ શીખવે છે અને વરસાદ સંતોષ। કદાચ એટલા માટે જ વરસાદની ઋતુ એક લાગણી છે।
3: ગુજરાતી સાહિત્યમાં વરસાદ હંમેશા ખાસ રહ્યો છે। કવિઓએ વરસાદને ક્યારેક પ્રેમ બનાવ્યો, ક્યારેક વિરહ અને ક્યારેક આશા। અને વરસાદ આવે એટલે આપોઆપ હોઠ ઉપર કેટલાય ગીતો આવી જાય, અને એમાં પણ
5: આવરે વરસાદ ઢેબરિયો પરસાદ।
3: શ્રોતા મિત્રો, બાળપણથી લઈને આજ સુધી આ ગીત સાંભળીએ ને એટલે અંદરનું બાળક જાગી જ જાય। રમેશ પારેખ હોય, મરીઝ હોય કે આધુનિક ગીતકારો, બધાએ વરસાદને પોતાની રીતે જીવ્યો છે। કોઈ માટે વરસાદ પ્રેમીની રાહ હતો તો કોઈ માટે એકલતાનો સાથી।

0: કેટલાક ગીતો તો એવા હોય જે સાંભળતા જ આખું દ્રશ્ય આંખની સામે આવી જાય. ચા ઉકળતી હોય, બારી પર વરસાદ ટપકતો હોય અને મન ક્યાંક જૂની યાદોમાં ખોવાઈ જાય. વરસાદ એટલે માત્ર બહારનું વાતાવરણ નહીં, ઘરની અંદર પણ બદલાવ આવી જાય. રસોડામાં ગરમ ગરમ ભજીયા, મસાલાવાળી ચા અને બારી પાસે બેઠેલી વાતો અને મમ્મીનો એ અવાજ બહાર વધારે ના પલળતા, પણ આપણે સાંભળતા ક્યાં હતા? કાગળની હોડી બનાવી ગલીમાં પાણીમાં તરાવવાની મજા એ આજે યાદ આવે ને તો ચહેરા પર સ્મિત આવી જાય.
1: શ્રોતા મિત્રો, દરેક માણસના જીવનમાં એક એવો વરસાદ જરૂર હોય છે જે ક્યારેય ભૂલાતો નથી. કોઈ માટે એ શાળાનો પહેલો વરસાદ હશે, કોઈ માટે કોલેજના દિવસો, કોઈ માટે કોઈ ખાસ વ્યક્તિ સાથેની એક ક્ષણ. કોઈને યાદ હશે ગામનો વરસાદ, માટીના ઘર, છત પરથી ટપકતું પાણી અને છતાંય ઘરમાં અપરંપાર ખુશીઓ. તો કોઈ માટે વરસાદ કોઈની વિદાયની યાદ હશે, બસ સ્ટેન્ડ, પીંજાયેલો રસ્તો અને આંખોમાં અટવાયેલા શબ્દો. વરસાદની ખાસ વાત એ છે કે દરેકને અલગ રીતે ભીંજવે છે. કોઈને ગીત યાદ અપાવે, કોઈને કોઈ વ્યક્તિ અને કોઈને પોતાનો જૂનો સમય.
0: આપણે ઘણીવાર કહીએ છીએ ને કે મન આજે વરસાદી છે, કારણ કે વરસાદ બહાર જેટલો વરસે છે એટલો જ અંદર પણ વરસે છે. અને કદાચ એ માટે જ ચોમાસું આવે ને એટલે લોકો થોડા વધુ લાગણીશીલ બની જાય છે. જૂના ગીતો સાંભળવાનું મન થાય, જૂના ફોટા જોવાનું મન થાય અને કેટલીક યાદોને ફરી એકવાર ફરી જીવવાનું મન થાય. તો શ્રોતા મિત્રો, ઉનાળાથી ચોમાસા તરફની આ સફર માત્ર ઋતુની સફર નથી, એ મનની સફર છે, યાદોની સફર છે અને લાગણીઓની સફર છે. તો આ વખતે વરસાદ જ્યારે પહેલીવાર તમારા આંગણે દસ્તક આપે ત્યારે થોડો સમય આ યાદો માટે જરૂરથી કાઢજો.
1: અલ્પા, તમે યાદોની વાત કરીને ખબર છે મને તો વરસાદ આવે ને તો બીજું કઈ યાદ ના આવે, ભજીયા અને ગરમ ગરમ ચા યાદ આવે. તમને શું યાદ આવે?
0: મને તો વરસાદ આવે ને એટલે સૌથી પહેલા રિંગ સંભળાય મારી ફ્રેન્ડના ફોનની. એનો ફોન આવી જ જાય કે અલ્પા વરસાદ આવ્યો છે, ચલ આટો મારવા જઈએ.
1: વાહ. તો શ્રોતા મિત્રો, ચા સાથે, ગીતો સાથે અને પોતાની યાદો સાથે હવે આ સરસ મજાનો પહેલો વરસાદ આવે ને માણજો. આપ કહેશો કે હજુ તો વરસાદ આવ્યો પણ નથી ને તમે તો વરસાદની વાતો કરી નાખી આટલી બધી. હા શ્રોતા મિત્રો, હજુ તો થોડા દિવસો આપણે આ ગરમીને સહન કરવાની છે, પણ પાકના સારા ઉત્પાદન માટે બધી જ ઋતુઓનું બેલેન્સ પણ જરૂરી જ છે, ખરું ને? બસ આ તો વરસાદની રાહ જોવાઈ રહી છે ને એટલે વરસાદની વાતો કરી નાખી આજે. સાથે સાથે શ્રોતા મિત્રો, આ મહિનામાં વિશ્વ પર્યાવરણ દિવસ પણ આવે છે અને આ દિવસ એટલે પ્રકૃતિ સાથેના આપણા સંબંધને ફરી યાદ કરવાનો દિવસ.
0: તો દર વર્ષે 5મી જૂને ઉજવાતો આ દિવસ આપણને યાદ અપાવે છે કે પૃથ્વી સતત સંકેતો આપી રહી છે. વધતી ગરમી, હીટવેવ, બદલાતું વાતાવરણ અને કુદરતી અસંતુલન હવે માત્ર ચર્ચાનો સમય નથી, હવે નાના નાના પગલાંથી બદલાવ લાવવાનો સમય છે. અને કદાચ એ જ કારણ છે કે આજકાલ ઉનાળાની ગરમી પણ માત્ર ગરમી નથી રહી, હીટવેવ એટલે કે અસામાન્ય તીવ્ર ગરમી હવે સામાન્ય બનતી જઈ રહી છે. તેથી બપોરના તીવ્ર તડકામાં બહાર જવાનું ટાળવું, પૂરતું પાણી પીવું, છાશ, લીંબુ પાણી અને ફળોનો સમાવેશ કરવો આપણા દૈનિક આહારમાં, માથું ઢાંકવું અને શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે.
1: બિલકુલ. તો શ્રોતા મિત્રો, પર્યાવરણનું રક્ષણ અને પોતાની સંભાળ આ બંને વાતો હવે એકબીજાથી અલગ નથી રહી. આ વાત યાદ રાખીએ અને કાર્યક્રમમાં હવે મનને ઠંડક આપે ને એવી સરસ મજાની વાતચીત સાંભળીએ. શ્રોતા મિત્રો, આકાશવાણી પોતાની 90 વર્ષની પ્રસારણ યાત્રાની ઉજવણી કરી રહ્યું છે. આ સંદર્ભમાં આપણે આકાશવાણીના ઘણા નિવૃત્ત અધિકારીઓ કર્મચારીઓની મુલાકાત અત્યાર સુધી રજૂ કરી ચૂક્યા છે. આજના કાર્યક્રમમાં રવિન્દ્રભાઈ પરમાર સાથેની હિતેશ માવાણીની વાતચીત સાંભળીશું અને આઈ એમ શ્યોર કે આ વાતચીતમાં રવિન્દ્રભાઈનું જે પસંદગીનું ગીત છે ને એ આપ સૌને ખૂબ ગમશે. તો આવો સાંભળીએ આ વાતચીત.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, આપ જાણો છો તેમ 90 વર્ષની ગૌરવશાળી પ્રસારણ યાત્રા રહી છે આકાશવાણીની. મિત્રો, આ પરંપરામાં આજે આકાશવાણી અને દૂરદર્શનમાં સુદીર્ઘ સેવાઓ આપેલા રવિન્દ્રભાઈ પરમાર આપણી સાથે છે. સહયર કાર્યક્રમ અને આકાશવાણીના શ્રોતાઓ વતી આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે રવિન્દ્રભાઈ.
3: આભાર. અને વાણી સાહેબ, તમારો અને શ્રોતા મિત્રો

0: સાથેનો ફરીથી જે પરિચય ચાલુ થયો છે એ ખુશીની વાત છે. અને 90 વર્ષ આકાશવાણી પૂરા કરી રહ્યું છે અને એની ઉજવણી યોજાઈ રહી છે, એ બધા માટે ખુશીની વાત છે.
1: રવિન્દ્રભાઈ, આપણે શ્રોતા મિત્રોને જણાવીએ કે આપે આકાશવાણી અને દૂરદર્શનમાં કયા કયા કેન્દ્રોમાં સેવાઓ આપેલી છે?
0: આકાશવાણીમાં અમદાવાદ આકાશવાણી ખાતે જોડાયો હતો 1995માં. ત્યાર પછી 15 વર્ષ અહીંયા નોકરી કરી અને આકાશવાણી આહવા પર ટ્રાન્સફર થઈ હતી અને ત્યાંથી પછી દૂરદર્શન પર ટ્રાન્સફર થઈ 2013માં. અને ત્યાં 2 વર્ષ નોકરી કરી, ત્યાંથી ફરીથી પાછું આકાશવાણી વડોદરામાં 2 વર્ષ નોકરી કરી. તો આકાશવાણી સાથે અને દૂરદર્શન જે બંને સિસ્ટર કન્સર્ન છે, પ્રસાર ભારતીના અમ્બ્રેલા હેઠળ આવેલી બે પબ્લિક બ્રોડકાસ્ટર સંસ્થાઓ, મને બંને જગ્યાએ કામ કરવાનો મોકો મળ્યો અને બંને જગ્યાએ આપણે પ્રોગ્રામ કેડરના એમ્પ્લોય હોય અને એના લીધે આપણને જે પ્રોડક્શનનું છે, એના મેનેજમેન્ટનું છે, પછી માર્કેટિંગનું છે, આ બધા કામ કરવાનો અનુભવ મળ્યો.
1: રવિન્દ્રભાઈ, આપણે ખૂબ સરસ વાત કરી આકાશવાણીના વિવિધ કેન્દ્રો પરનો અનુભવ, સાથે સાથે દૂરદર્શન એટલે કે ઓડિયો મીડિયમ અને વિઝ્યુઅલ મીડિયમ બંનેમાં આપનો કાર્યનો અનુભવ રહ્યો. અને તમે જેમ વાત કરી તેમ પ્રોડક્શન, માર્કેટિંગ, મેનેજમેન્ટ એવા ઘણા બધા જેને કહેવાય ને કે આકાશવાણીના ફેસીસ છે જેની અંતર્ગત કામ કરવાનો આપણને મોકો પ્રાપ્ત થાય છે. રવિન્દ્રભાઈ, આવો જ એક બીજો શબ્દ છે ક્રાઇસિસ મેનેજમેન્ટ, જેને આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ કહીએ. તો આકાશવાણી જે લોકસેવા પ્રસારણની જે ભૂમિકા છે તે ખાસ કરીને આ પ્રકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં લોકોની અપેક્ષા પણ આકાશવાણી માટે આ સમયગાળા દરમિયાન વધારે હોય છે. તો આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિશે આપણે વાત કરીએ તો આપને કોઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રસંગોમાં આકાશવાણી સાથે કામ કરવાનો અનુભવ?
0: જે ડિઝાસ્ટર કો, આપત્તિ કો, આપત્તિમાં આકાશવાણીની ભૂમિકા સૌથી વધુ વધી જતી હોય છે. જે રીતે કે ભૂકંપ 2001માં જે આવ્યો અને એ સમયે પરિસ્થિતિ એ થઈ હતી કે તુરંતમાં મોબાઈલ પણ બંધ થઈ ગયા હતા અને વીજળીની પણ તકલીફો હતી અને ભુજ જેવા કેન્દ્ર પર તો બિલકુલ ઠપ થઈ ગયું હતું પ્રસારણ. તો એ સમયે જે છે આકાશવાણી હતું જેણે પરિસ્થિતિ સંભાળી અને સતત પ્રજા અને સરકાર વચ્ચે સતત એમાં સંપર્ક જાળવી રાખી અને એમની સમસ્યા સરકાર સુધી, અન્ય સેવાભાવી સંસ્થાઓ સુધી, એનજીઓ કે પછી જે તે રિલીફ અને રેસ્ક્યુ એજન્સીઓ જે સમય કાર્યરત હતી એમના સુધી પહોંચાડ્યું. અને આ લોકો સરકાર એના તરફથી એમના માટે શું કરી રહ્યા છે એ એમને ખબર પડી, કારણ કે નહીં તો કોઈ બીજો સીધો સંપર્ક પણ હતો નહીં. એ સમયે વાહન વ્યવહાર લો કે ટેલિફોન સિસ્ટમ લો, બધું ઠપ હતું. અને કચ્છમાંથી એવા જે તે સમયે એવા એવા અનુભવ થયા છે કે આપણે એમાં જો આગળ વાત કરીએ બહુ જાણવા સમજવા જેવું છે કે શું થઈ શકે આકાશવાણી.
1: રવિન્દ્રભાઈ, આપણે ખૂબ સરસ વાત કરી. ધરતીકંપની હું વાત કરું તો એ દરમિયાન હું આકાશવાણી રાજકોટમાં સેવારત હતો અને ધરતીકંપ વખતે આકાશવાણી રાજકોટે સતત 10 દિવસ સુધી નોન સ્ટોપ 24/7 સેવાઓ આપેલી. અને આ પીરિયડ દરમિયાન ખાસ કરીને આકાશવાણી રાજકોટે ભુજ તથા કચ્છની હોસ્પિટલોમાં જે ઇજાગ્રસ્ત હતા, સારવાર હેઠળ હતા અને ઘણી વખત જે મૃત્યુ પામેલ વ્યક્તિઓની નામાવલી એ આકાશવાણી રાજકોટને સમયાંતરે પ્રાપ્ત થતી અને તેનું અમે પ્રસારણ કરતા. અને આ સેવા યજ્ઞ સતત ચાલુ રહેલો. ધરતીકંપની સાથે સાથે તમે જેમ વાત કરી રિલીફ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન્સ, તો આ આકાશવાણી રાજકોટની ટીમ સૌપ્રથમ વખત ભુજ પહોંચી, એ ટીમમાં હું પણ હતો એ વખતે, સાથે ડોક્ટર યજ્ઞેશ દવે પણ સાથે હતા. માત્ર ભારતની જ નહીં પરંતુ વિશ્વના ઘણા બધા દેશોની રેસ્ક્યુ ટીમ હતી. તો એ લોકો કેવી રીતે કામગીરી કરી રહ્યા છે, આપણે નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ એ લોકોની પણ કામગીરી હતી, સાથે સાથે અનેકવિધ સેવા સંગઠનો, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ પણ સક્રિય હતા. આપે ખૂબ સુંદર વાત કરી. એ સિવાય અન્ય પ્રસંગની પણ આપ વાત કરો કે જેમાં આકાશવાણીનો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ખૂબ મહત્વનો ફાળો હોય, લોકો જેને આજે પણ લેન્ડમાર્ક કામગીરી તરીકે યાદ કરે છે.
0: હવે જે દિવસે 26 જાન્યુઆરી 2001ના દિવસે ભૂકંપ આવ્યો, સવારના ભૂકંપ આવ્યો અને એ સમયે હું RNU જે કહેવાય રિજિયોનલ ન્યૂઝ યુનિટ સમાચાર વિભાગમાં કામ કરતો હતો અને જે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ એનું નિર્માણ કરતો હતો, એના અનુસંધાને જે અહીંયા અમદાવાદમાં પોલીસ સ્ટેડિયમ ખાતે પરેડ ચાલી રહી હતી એનું કવરેજ કરવા જવાનું હતું. તો એના માટે ઓફિસનું વાહન લઈને જવાનું હતું. તો એના રાહ જોઈ રહ્યા હતા. ડ્યુટી રૂમમાં આપણે જે છે એમાં હતા. તો અચાનક જે આ ભૂકંપ આવ્યો

0: અને એ સમયે ડ્યુટી રૂમમાં હું બેઠો હતો. એ સમયે કમલેશ મિશ્રા કરીને ડ્યુટી ઓફિસર તરીકે કાર્યરત હતા, પોતાની ડ્યુટી પર હતા. જેવું આ ભૂકંપની ધ્રુજારી આવી એની સૌ પહેલા કમલેશને ખબર પડી અને એણે કહ્યું, રવિ ભૂકંપ આવ્યો, ભાગો. અમે સીધા દરવાજાની બહાર નીકળ્યા. પછી યાદ આવ્યું, કરે હજુ કંટ્રોલ રૂમમાં અને સ્ટુડિયોમાં એનાઉન્સર ને એ લોકો છે, ફરીથી પાછા આવ્યા. એમને કહ્યું કે ભૂકંપ આવ્યો છે અત્યારે, બધા આપણે નીકળી જાઓ બહાર. અને બધા બહાર નીકળ્યા અને પછી ત્યાંથી જે તે સમયે ટ્રાફિકના જે ડીસીપી હતા સમીઉલ્લા અંસારી સાહેબ, એમની અહીંયા જોગાનુજોગ એ જ સમયે ચાર રસ્તા પર એમને આવવાનું થયું. એમની ગાડીમાં પછી હું પોલીસ કમિશનર કચેરી ગયો, જ્યાં પછી સર્કિટ હાઉસ જે જૂનું છે અમદાવાદમાં, એની પાછળના ફ્લેટોમાં બિલકુલ ધરાશાયી થઈ ગયા હતા અને લોકો માર્યા ગયા હતા, કચડાઈ ગયા હતા, દબાઈ ગયા હતા. ત્યાંથી બે બહેનો સ્કૂટર પર આવીને પોલીસ કમિશનર કચેરીએ ફરિયાદ કરી રહ્યા હતા કે અહીંયા આવી મોટી ઘટના બની ગઈ છે, અત્યારે મોબાઈલ ચાલતા નથી, અત્યારે 100 નંબર કે પછી 101 કે કોઈ નંબર ચાલુ નથી અને ઘણા લોકો દબાઈ મર્યા છે. તો એ એમ આપણને માણસ તરીકે હચમચાઈ દે એવી વાત.
1: એટલે હજી પણ આ વાત યાદ કરીએ તો
0: હજુ પણ આપણને નજારો યાદ આવી જાય અને એ દુઃખદ ક્ષણો યાદ આવી જાય. અચ્છા, એ પછીની તુરંતની ઘટના એ બની કે પોલીસ કમિશનર કચેરીએ જવાનું થયું. તો ત્યાં તત્કાલીન જે મુખ્યમંત્રી હતા કેશુભાઈ પટેલ સાહેબ, એ ત્યાં આવ્યા હતા અને એમને મળવા માટે પૂરા મીડિયા જગતમાંથી, અમદાવાદના હું હતો અને ગુજરાત સમાચારના શ્રીરામભાઈ શાહ હતા. મેં એમને રેકોર્ડ કર્યા, આવીને બ્રોડકાસ્ટ કર્યું. એમની સાથેની જે વાતચીત હતી એમણે પહેલી વખત ઓથેન્ટિકલી મીડિયાને કહ્યું. મીડિયામાં તો આપણે આકાશવાણી એટલું જ હતું કે ભાઈ આ ભૂકંપ આવ્યો છે અને જે તે સમયે જે અશોક ભટ્ટ સાહેબ મંત્રી હતા એમને હેલિકોપ્ટરમાં ભુજ મોકલવામાં આવ્યા છે અને ત્યાં પણ રાહત અને બચાવની કામગીરી ઝડપથી ચાલુ થાય અને જેટલી મદદ લોકોને મળી શકે એ માટે સરકારી તંત્ર કાર્યરત થઈ ગયું છે, એવી બધી એમણે જાણકારી આપી. ભૂકંપની જાણકારી આપી, સરકાર દ્વારા જે તાત્કાલિક રિલીફ રેસ્ક્યુના પગલાં લેવાઈ રહ્યા હતા એની જાણકારી આપી અને આકાશવાણી પર મેં બ્રોડકાસ્ટ કર્યું, જે તે પછી બધા બીજા રેડિયો સ્ટેશન પર બ્રોડકાસ્ટ થયું અને સવારે જ પછી દૂરદર્શન પર ઓડિયો બાઇટ જે છે એ વગાડવામાં આવી.
1: રવિન્દ્રભાઈ, આપે આપના અનુભવ શેર કર્યા ધરતીકંપના, આકાશવાણીનો રોલ ધરતીકંપની સાથે સાથે વાવાઝોડા સાયક્લોનિક સિચ્યુએશનમાં પણ વધી જતી હોય છે, જવાબદારી પણ વધી જતી હોય છે. તો જે એક નેચરલ ડિઝાસ્ટર કહેવાય છે, કુદરતી આફત, ધરતીકંપ અને વાવાઝોડા, તો વાવાઝોડા દરમિયાન આકાશવાણીની કામગીરી અંગે આપ વાત કરો.
0: સાયક્લોન બાબતમાં તો એવું છે કે આપણે એક તો આપણા પ્રસારણની શરૂઆત જ વેધર બુલેટિન્સથી કરતા હોય છે, રાતના એનું સમાપન વખતે પણ આપણે હવામાન સમાચાર આપતા હોય છે. તો જે હવામાન ખાતા સાથે આકાશવાણીનો બહુ નજીકનો અને રોજનો સંબંધ રહ્યો છે. જ્યારે જ્યારે પણ આ પ્રકારના વાવાઝોડા આવે કે કંઈ પણ થાય, જે કચ્છમાં ભયંકર વાવાઝોડું આવ્યું હતું ને એ સમયે પણ બહુ મોટો વિનાશ નોતરાયો હતો, કે પછી મચ્છુ ડેમ વખતે ત્યાં પૂરમાં જે મોરબીમાં હોનાર યોજાઈ હતી, તો આકાશવાણી જે પણ આપત્તિ બાબતે કે પછી અગાઉથી જાણ થઈ શકતી હોય તો એમાં લોકોના જીવ બચી શકતા હોય છે. દાખલા તરીકે વાવાઝોડું આવવાની શક્યતા હોય આ છે તે છે, તો જે માછીમારો સમુદ્ર ખેડાણ કરવા જતા હોય છે
1: એમની
0: ચેતવણી આપણા કારણે મળી જાય તો એના કારણે એમના જીવ બચી જતા હોય છે.
1: અને તેવી જ રીતે વાવાઝોડા દરમિયાન જે મેન પાવરનો લોસ છે, એટલે કે માનવ મૃત્યુ દર છે, તેને ઘટાડવા માટે વાવાઝોડાના 48 કલાક 24 કલાક અગાઉ શેલ્ટર હાઉસમાં માણસોને ખસેડવામાં આવે છે, તો તેમાં પણ આકાશવાણી છે એ સહાયભૂત થાય છે. રવિન્દ્રભાઈ, આપે જેમ વાત કરી ધરતીકંપ, વાવાઝોડું અને પૂર, તો સુરતમાં પણ એક સદીનું વિનાશકારી પૂર આવેલું 2006માં, તેને આપ વાત કરો.
0: એ સમયે ત્યાં સુધી હતું કે આકાશવાણીમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને એમ છતાં એ લોકો પોતાની ફરજ નહીં ભૂલ્યા, પોતાની તકલીફો બાજુ રાખી પૂરા શહેરને કે આસપાસના બધા વિસ્તારને મદદરૂપ થવા માટે પ્રસારણ ચાલુ રાખ્યું. સત્તા દ્વારા જે પણ સલાહ સૂચના આપવામાં આવે પ્રજાલક્ષી એનું પ્રસારણ કર્યું. લોકો જે તે સમયે સ્વાભાવિક છે આપત્તિ વખતે માણસો દુઃખી પણ થતા હોય, તો આપણે સંગીત દ્વારા એ લોકોનું મનોરંજન પણ કરતા હોય છે. કાર્ય છે આપણું માહિતી આપવી, મનોરંજન કરાવવું અને શિક્ષિત કરવા, એ આપણે સમય સમય પર સામાન્ય સંજોગોમાં તો નિભાવીએ છીએ, પણ જે અસામાન્ય સંજોગો હોય છે ત્યારે આકાશવાણીનો કોઈ જવાબ નથી અને પૂરા દેશમાં કોઈ જવાબ નથી.
1: રવિન્દ્રભાઈ, આપણે પ્રસારણ યાત્રા ચાલુ રાખીએ, પરંતુ એ દરમિયાન આપની પસંદગીનું ગીત પણ જણાવો.
0: ધૂંધ પિક્ચરનું ગીત છે.

0: સૈયર કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો આકાશવાણી દૂરદર્શન સાથે સંકળાયેલા નિવૃત્ત પ્રસારણકર્મી રવિન્દ્રભાઈ પરમાર સાથે મુલાકાત. રવિન્દ્રભાઈ, જેમ વાત કરી ધરતીકંપ વાવાઝોડા પૂરની, તો એવી જ રીતે જેને કહેવાય ને સદીઓમાં જોવા મળતી વિશિષ્ટ ઘટના એટલે કોરોના પેન્ડેમિક. તો આપ કોરોના પેન્ડેમિક અને આકાશવાણીની ભૂમિકા વિશે પણ શ્રોતા મિત્રો સાથે વાત કરીએ.
1: કોરોના પેન્ડેમિક જે 2019 ડિસેમ્બરમાંથી ચાલુ થયું ને પછી આપણે ત્યાંથી 6 મહિનાથી આપણે એનો પ્રોટોકોલ ને બધું લાગુ કર્યું. તમારી વાત સાચી છે, 100 વર્ષમાં આવતી એક ઘટના એક બની હતી. અને જે તે સમયે કેમ કે કોઈની પાસે એની બીજી કોઈ જાણકારી સમજ આ છે તે છે નહોતું, ગાઈડલાઇન્સ આવતી ગઈ, એમાં કેટલીક ગાઈડલાઇન્સ પ્રેક્ટિકલ હતી, કેટલીક પ્રેક્ટિકલ નહોતી, પણ ભય ભયંકર હતો આખો.
0: અને 45 દિવસનો લોકડાઉન
1: પીરિયડ, લોકડાઉન, તો એ સમયે જે એકલતા અને જે ડરનો માહોલ હતો એ માહોલમાં આકાશવાણીએ ચોક્કસપણે પોતાની એક ભૂમિકા નિભાવી. એમણે લોકોને કોરોના બાબતે જાગૃત કર્યા, જાણકારી આપી, એના અલગ અલગ નિષ્ણાતો દ્વારા લોકો સુધી એના સંદેશ મોકલ્યા અને શું શું સજાગતા રાખવી, શું ઉપાય કરવા, એ બધી માહિતીઓ આપણે લોકો સુધી પહોંચાડી. અને આ બધું જોખમ હતું છતાં આપણે કર્મીઓએ એ નહીં વિચાર્યું કે હું ક્યાંય નોકરી પર જઈશ ને ક્યાંક મને કોરોના લાગુ.
0: એટલે રવિન્દ્રભાઈ, હું તો એમ કહીશ કે માત્ર આકાશવાણીમાં જ કર્મચારીઓ કામ કરવા માટે આવતા કોરોના પીરિયડ દરમિયાન, એવું નથી. બધી જ એજન્સીઓ પોતપોતાની ફરજ બજાવી રહી હતી અને તેના કારણે સમગ્ર દેશ આ

0: મહાસંકટમાંથી આપણે સુપેરે પાર ઉતરી શક્યા. અને આકાશવાણીએ ખાસ કરીને સરકાર તરફથી પ્રોટોકોલ ઇસ્યુ કરવામાં આવતા હોય તેનું લોકો સુધી જે એક માહિતી પહોંચાડવા માટેનું માધ્યમ છે તેની એક અસરકારક ભૂમિકા આકાશવાણીએ બહુ સુપેરે પાર પાડી તેનો આનંદ પણ છે અને ગર્વ પણ છે. અને આકાશવાણીના જે 90 વર્ષની ગૌરવશાળી પ્રસારણ યાત્રા છે તેમાં જેમ વાત કરી તેમ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં એક અસરકારક ભૂમિકા રહી છે. રવિન્દ્રભાઈ, આપના આકાશવાણી તથા દૂરદર્શનની જે સમગ્ર કારકિર્દી રહી છે એ દરમિયાન કોઈ યાદગાર અનુભવ?
1: યાદગાર અનુભવો તો એક નહીં અનેક છે, અને હજારો કાર્યક્રમો આપણે પ્રસારિત કર્યા છે. સમાચાર વિભાગમાં હતો તો બહારની દુનિયા સાથે સંપર્ક વધારે સારો હતો અને અનેક બાબતો જાણવા સમજવા એ સંપર્કોનો ઉપયોગ પ્રસારણના હિતમાં અને જાહેર હિતમાં કરવા માટે ખૂબ જ ફળદાયી નીવડ્યો છે. દાખલા તરીકે ભૂકંપ વખતની જ ફરીથી વાત તાજી કરું કે ભૂકંપમાં અનેક લોકો કચડાઈ માર્યા હતા, તો દેહ એમના ક્ષત વિકસિત હતા. અને આપણે સામાન્ય રીતે જે હિન્દુ લોકો જે છે એ બ્લડ ને માંસના લોચા જોઈને ગભરાઈ જાય, તો જે હોસ્પિટલો પર ને આ મૃતદેહો હતા એના નિકાલ માટે જે તે સમયે જે સૌથી વધુ કામ લાગ્યા અને જેમણે સ્મશાન સુધી પહોંચાડ્યા અને ત્યાં અગ્નિ સંસ્કાર પણ કર્યા એ હતા મુસ્લિમ. અનેક હોસ્પિટલોમાં જે ડેડ બોડી હતા અને ઘડીકમાં એ સમયે કોઈ પાછા સગાઓ પણ મળવા મુશ્કેલ હતા, બધા પોતપોતાની સમસ્યામાં ફસાયેલા હતા, તો એ લોકોએ ખૂબ સારો ત્યારે ભૂમિકા ભજવી હતી 2001. અને એની પહેલાની એક વાત એ કરું કે કોઈ પણ આ પ્રકારના મૃત્યુ જે થયા હોય અકુદરતી મૃત્યુ, તો એના માટે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના સહી સિક્કાને જરૂરી હોય, પછી તમે બોડીનો નિકાલ થઈ શકે. તો હું આકાશવાણી અમદાવાદ માટે એ સમયે ભાગદોડ કરી અને જે તે સ્થળ પરથી રેકોર્ડિંગ કરી અને સીધા અહીંયા પછી રેકોર્ડિંગ બ્રોડકાસ્ટ કરવાનું કામ કર્યું, તો એ દરમિયાનમાં મને હોસ્પિટલ પર આ સમસ્યા ધ્યાનમાં આવી કે શરીરોનો નિકાલ એટલા માટે તકલીફ પડી રહી છે કે પોલીસ ઇન્સ્પેક્ટરની સહયો નથી મળી રહી, કારણ કે ઇન્સ્પેક્ટરો પણ એ સમયે પોલીસ સ્ટેશનમાં અવેલેબલ નહોતા અને એમના વિસ્તારમાં સતત ફરતા રહેતા. એ સમયે પોલીસ કમિશનર સાહેબ હતા પીસી પાંડે સાહેબ, એમના ધ્યાન પર મેં વાત લાવી મૂકી કે સાહેબ આ રીતે જે હોસ્પિટલ પર મૃતદેહો છે એના માટે જો હોસ્પિટલ પર વ્યવસ્થા કોઈ સક્ષમ અધિકારીને કરી દેવામાં આવે તો બોડીઓનો ઝડપથી નિકાલ થાય. એ ખૂબ ગંભીર હતા અને એમણે બહુ ગંભીરતાથી તુરંત માં એનું પાલન કર્યું, તો એના લીધે પણ જે તે હોસ્પિટલો પર આ મૃતદેહોનો નિકાલ આસાન બન્યો. આકાશવાણી દૂરદર્શન બંને માધ્યમોનો આભારી છું કે બંને જગ્યાએ સારી રીતે કામ કરવા મળ્યું અને લોકહિતના અનેક કાર્યો કરવાનો મોકો મળ્યો.
0: આપે ખૂબ જ સુંદર વાત કરી. આકાશવાણી 90 વર્ષની ગૌરવશાળી પ્રસારણ યાત્રામાં રવિન્દ્રભાઈ પરમારે પોતાની આકાશવાણી અને દૂરદર્શનના અનુભવો અને ખાસ કરીને કુદરતી આફતો કોરોના સમયમાં આકાશવાણી અને દૂરદર્શનની જે કામગીરી રહી છે તેના વિશે ખૂબ જ વિસ્તૃત માહિતી આપી તે માટે અને આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં ઉપસ્થિત રહેવા માટે રવિન્દ્રભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.
1: આપનો પણ આભાર.
2: શ્રોતા મિત્રો, સૈયર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા રવિન્દ્ર પરમાર સાથેની હિતેશ માવાણીની વાતચીત. આશા રાખીએ કે આ સંસ્મરણો અને આ મુલાકાત આપને ગમી હશે અને આકાશવાણી વિશે થોડું વધુ જાણવું આપ સૌ માટે રસપ્રદ બન્યું હશે.
3: તો શ્રોતા મિત્રો, હવે એટલી જોરદાર બફારાવાળી જે ગરમી છે ને આખા ગુજરાતમાં, આ જબરદસ્ત ગરમીમાં આજના કાર્યક્રમે આપને થોડીક ટાઢકનો અનુભવ તો કરાવ્યો હશે તેવી આશા સાથે જ આજના દિવસ માટે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપશો. આવજો, ફરી મળીશું.
2: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, ABAD સહિયર @gmail.com.

0: से कयामत तक फिल्म का ये गाना उदित नारायण की आवाज में, और हमारे श्रोताओं को बहुत बहुत धन्यवाद, उन्होंने तुरंत बताया कि फिल्म में आमिर खान इलेक्ट्रिक गिटार लिए हुए हैं। बिल्कुल सही जवाब, और इस सही जवाब के लिए बहुत बहुत शुक्रिया। और साथ ही बहुत सारे प्यारे प्यारे संदेश भी हैं। एक श्रोता ने बताया है कि मेरी धुलाई 8वीं तक बहुत हुई है, खासकर तब जब गणित के सवाल नहीं बनते थे, पर जब 9वीं कक्षा में आई तो पापा ने एक दिन मेरे दोनों भाइयों और माँ को खास तौर पर बोला था, अब इस पर कोई भी हाथ नहीं उठाएगा। हाँ, बहुत अच्छा लगता ना जब ऐसे कहा जाता है, लगता सच में हम बड़े हो गए है ना। एक श्रोता कह रहे हैं, माता पिता ही तो हर एक जीवन के मूल में हुआ करते हैं, और वे अपने वैश्विक परिवार को वट वृक्ष की तरह न केवल पालते पोसते हैं, उनके पालन पोषण से अभिषिक्त हृदय ही तो भली भांति ही नहीं अपितु सुरहृद के साथ गाया करते हैं कि धरती मेरी, माता पिता आसमान, मुझको तो अपना सा लागे सारा जहान। वह अपने गीत की पंक्ति जो है बड़ी सुंदरता से पिरो दी। हमारे एक और श्रोता कह रहे हैं कि भाई चाचा चाची भाई भाभी भी तो होते हैं अभिभावक। बिल्कुल सही आपने मेरे।
1: आकाशवाणी समाचार बकुला परमार वाँचे छे। सौ प्रथम मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदी अने મ્યાનમારના રાષ્ટ્રપતિ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય ચર્ચા। 10 રાજ્યોની ખાલી પડેલી 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ। રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ અદાલતમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરી। એલપીજી સિલિન્ડરના 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને 5 કિલોગ્રામવાળા છોટું સિલિન્ડરના ભાવમાં વધારો। અને નવા 35 મંત્રીઓના શપથ સાથે પશ્ચિમ બંગાળની સુવેન્દુ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેંગ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય ચર્ચા ચાલી રહી છે। બંને નેતાઓ ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે વાતચીત કરી રહ્યા છે। તેઓ વાટાઘાટો દરમિયાન સુરક્ષા અને જોડાણ સહિત મ્યાનમાર અને ભારત વચ્ચેના સંબંધો અંગે ચર્ચા કરશે। મ્યાનમારના રાષ્ટ્રપતિ શનિવારે 5 દિવસની ભારતની મુલાકાતે બિહારના ગયા પહોંચ્યા હતા। તેમની સાથે કેબિનેટ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને વેપારી નેતાઓનો સમાવેશ કરતું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે। તેઓ આવતીકાલે મુંબઈ જશે। સાંભળીએ એક અહેવાલ।
2: म्यांमार के राष्ट्रपति आज शाम राष्ट्रपति भवन में राष्ट्रपति द्रौपदी मुर्मू से मुलाकात करेंगे। सांस्कृतिक परिसर में आयोजित लाइट एंड द लोटस रेलिक्स ऑफ द अवेकन वन प्रदर्शनी का भी दौरा करेंगे। इस प्रदर्शनी में भगवान बुद्ध से संबंधित पिप्रहवा पवित्र अवशेषों तथा उनसे जुड़ी महत्वपूर्ण प्राचीन धरोहरों का प्रदर्शन किया जा रहा है। म्यांमार भारत की नेबरहुड फर्स्ट एक्ट ईस्ट और महासागर नीतियों के संगम पर स्थित है। म्यांमार के राष्ट्रपति की भारत की यह आधिकारिक यात्रा से दोनों देशों के बीच बहुआयामी संबंधों को और गहराई मिलेगी तथा दोनों देशों के बीच साझेदारी के नए अवसर खुलने की आशा है। अनुपम मिश्र, आकाशवाणी समाचार।
1: 10 રાજ્યોની ખાલી પડેલી 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી માટેનું જાહેરનામું આજે પ્રસિદ્ધ કરાયું। આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં 4-4 બેઠકો, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 3-3 બેઠક, ઝારખંડમાં 2 બેઠક અને મણિપુર, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમમાં 1-1 બેઠક માટે મતદાન થશે। ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા, કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના નેતાઓ જ્યોર્જ કુરિયન અને રવનીતસિંહ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુનનો કાર્યકાળ આ મહિને સમાપ્ત થઈ રહ્યો છે। આ ઉપરાંત મહારાષ્ટ્ર, તામિલનાડુ અને ઓડિશામાં રાજ્યસભાની 1-1 બેઠકની પેટા ચૂંટણી માટે પણ આજે જાહેરનામું બહાર પડાયું। મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા અજીત પવાર અને તામિલનાડુના એઆઈએડીએમકેના સાંસદ સીવી શનમુગમના રાજીનામાના કારણે આ બેઠકો ખાલી પડી હતી। આજથી 8 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે। 18 જૂને મતદાન થશે અને મતગણતરી પણ તે જ દિવસે યોજાશે। સર્વોચ્ચ અદાલતમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી। હવે ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત કુલ ન્યાયાધીશની સંખ્યા 37 થઈ છે। સોશિયલ મીડિયા પોસ્ટમાં કાયદા અને ન્યાયમંત્રી અર્જુનરામ મેઘવાલે જણાવ્યું કે રાષ્ટ્રપતિએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે ચર્ચા કર્યા બાદ સર્વોચ્ચ અદાલતમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરી છે। કાયદા મંત્રાલય દ્વારા જારી કરાયેલી સૂચનાઓ અનુસાર પંજાબ અને હરિયાણા વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શીલ નાગુ, બોમ્બે

0: વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર, મધ્યપ્રદેશ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ સચદેવ અને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અરૂણ પલ્લીને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે બઢતી આપવામાં આવી છે. વરિષ્ઠ વકીલ વેંકિતા સુબ્રમણ્યમ મોહનાને પણ સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રએ ગયા મહિને સર્વોચ્ચ અદાલતમાં મંજૂર સંખ્યા 33થી વધારીને 37 ન્યાયાધીશો કરવા માટે કાયદામાં સુધારો કરતો વટહુકમ બહાર પાડ્યો હતો. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફરી એકવાર વધારો કરવાની જાહેરાત કરી છે. જો કે કિંમતમાં કરવામાં આવેલો આ વધારો માત્ર 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને 5 કિલોગ્રામવાળા છોટું સિલિન્ડર સુધી જ સીમિત છે. ઘરગથ્થુ વપરાશમાં આવતા 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 42 રૂપિયાથી લઈને 53.50 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. સિલિન્ડરની નવી કિંમત આજથી જ લાગુ થઈ ગઈ છે. અગાઉ 1 મેના રોજ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં અંદાજે 1000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં આ વધારો 993 રૂપિયાનો હતો, જ્યારે કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 998.50 રૂપિયા થઈ હતી. તેવી જ રીતે મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો વધારો થયો હતો, તો ચેન્નઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 990.50 રૂપિયા મોંઘો થયો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કોલકાતાના લોકભવન ખાતે આયોજિત શપથગ્રહણ સમારોહમાં આજે પશ્ચિમ બંગાળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. રાજ્યપાલ R.N. રવિએ મંત્રી પરિષદના નવા 35 સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. નવા મંત્રીઓ રાજ્યના વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને તેમાં અનુભવી ધારાસભ્યો પહેલીવાર મંત્રી બન્યા છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી વરિષ્ઠ રાજકીય નેતાઓ સાથે સમારોહમાં હાજર રહ્યા હતા. નવા મંત્રીઓમાં વિભાગોની ફાળવણી બાદમાં જાહેર થશે. આજે કેબિનેટ મંત્રી તરીકે શપથ લેનારા સભ્યોમાં સ્વપ્ન દાસગુપ્તા, અર્જુનસિંહ, તાપસ રોય, શંકર ઘોષ અને અન્યનો સમાવેશ થાય છે. ભારત ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર CEPA આજથી અમલમાં આવ્યો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે CEPA બંને દેશો વચ્ચેના આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોને વધુ ગાઢ બનાવશે. શ્રી ગોયલે આર્થિક 100% ડ્યુટી મુક્ત બજાર એક્સેસ આપે છે, જે 99.38% નિકાસને આવરી લે છે. તેમણે જણાવ્યું હતું કે ઓમાનમાં હાલમાં 5% આયાત ડ્યુટીનો સામનો કરી રહેલો ભારતમાંથી આવતો માલ વધુ સ્પર્ધાત્મક બનશે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને આજે 6 વર્ષ પૂર્ણ થયા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે આ યોજના વિશ્વાસ, ગૌરવ અને સશક્તિકરણ વિશે છે. તેમણે લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે તેમનો દ્રઢ નિશ્ચય અને સાહસ રાષ્ટ્રના અર્થતંત્રને મજબૂત બનાવે છે. વર્ષ 2020માં આ યોજનાની શરૂઆત થઈ ત્યારથી 1,12,00,000થી વધુ લોનનું વિતરણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી સ્વનિધિએ છેલ્લા 6 વર્ષમાં લાખો શેરી વિક્રેતાઓને સરળ ધિરાણ મેળવવા અને ટકાઉ આજીવિકા મેળવવા સક્ષમ બનાવ્યા છે. આ યોજના માર્ચ 2030 સુધી લંબાવવામાં આવી છે. અમેરિકા અને ઇરાન વચ્ચે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સામુદ્રધુની નજીક લશ્કરી હુમલાઓ થઈ રહ્યા છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે તેણે ગોરુક અને કેશમ ટાપુ પર સ્વબચાવ હુમલાઓ કર્યા છે અને કહ્યું છે કે આ કાર્યવાહી ઇરાન દ્વારા આંતરરાષ્ટ્રીય જળસીમા પર કાર્યરત અમેરિકન MQ-9 ડ્રોનને તોડી પાડવાના જવાબમાં કરાઈ હતી. દરમિયાન કુવેતની સેનાએ આજે તેના હવાઈ સંરક્ષણ દળો મિસાઇલ અને ડ્રોન હુમલાનો સામનો કરી રહ્યા હોવાનું જણાવ્યું છે. જો કે કુવેત પર થયેલા હુમલાની જવાબદારી કોઈ જૂથે લીધી નથી અને જાનહાનિ કે નુકસાન અંગે કોઈ માહિતી નથી. સાંભળીએ એક અહેવાલ.
1: सैन्य टकरावों के बीच राजनयिक बातचीत जारी है. अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा है कि वे ईरान के साथ एक अच्छे समझौते के करीब हैं. ईरान के विदेश मंत्री अब्बास अराग्ची ने पुष्टि की है कि दोनों पक्षों के बीच बातचीत जारी है, लेकिन उन्होंने स्पष्ट किया कि औपचारिक रूप से समझौता होने तक किसी भी निर्णय को अंतिम नहीं माना जा सकता. दूसरी ओर लेबनान पर इसराइल के बढ़ते

0: जमीनी हमलों की अंतर्राष्ट्रीय स्तर पर कड़ी आलोचना हो रही है। फ्रांस ने स्थिति पर विचार करने के लिए संयुक्त राष्ट्र सुरक्षा परिषद की आपातकालीन बैठक बुलाने का अनुरोध किया है। दुबई से विनोद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मुकेश कुमार बल।
1: ભારતે મહિલા સાફ ફૂટબોલ ચેમ્પિયનશીપની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારતીય ટીમે બાંગ્લાદેશને 3-0 હરાવીને ચેમ્પિયનશીપના ગ્રુપ બીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. પ્યારી જાક્સા, લિન્ડા કોમ અને માલવિકા પીએ એક એક ગોલ કર્યો હતો. હવે ભારતીય ટીમ બુધવારે સેમીફાઇનલમાં ગ્રુપ એ

0: વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય ચર્ચા. 10 રાજ્યોની ખાલી પડેલી 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ. રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ અદાલતમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરી. એલપીજી સિલિન્ડરના 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને 5 કિલોગ્રામવાળા છોટું સિલિન્ડરના ભાવમાં વધારો અને નવા 35 મંત્રીઓના શપથ સાથે પશ્ચિમ બંગાળની સુવેન્દુ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: યે હૈ આકાશવાણી કા અમદાવાદ બડોદા રાજકોટ ઓર ભુજ કેન્દ્ર.
2: આવાઝ કિન કી હૈ ઓર સંગીતકાર કોન હૈ?
3: હસના સીખો.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन।
1: नमस्कार, आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार प्रवेश अड़िएचा वांचे छे। રાજ્યભરમાં આજે 1 જૂનથી વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કાનો પ્રારંભ કરાયો। આગામી 30 જૂન સુધી 1,10,000થી વધુ ગણતરીકારો ઘરે ઘરે જઈ ગણતરી કરશે। આ કામગીરીમાં સૌને સહભાગી થવા વસ્તી ગણતરી નિયામક સુજલ જે મયાત્રાએ અનુરોધ કર્યો છે। તેમણે કહ્યું, ઘરયાદી અને મકાનોની ગણતરી એચએલઓ દરમિયાન ગણતરીદારો દ્વારા કુલ 33 જેટલા પ્રશ્નો પૂછવામાં આવશે। આ સાથે જ બેંકની વિગત, આધાર કાર્ડ કે અન્ય કોઈ માહિતી લોકો પાસેથી માંગવામાં નહીં આવે।
2: આપ સૌના માધ્યમથી સૌને વિનંતી છે કે ભાઈ આપની કોઈ પણ માહિતી આના સિવાયની કોઈ પણ માંગે, જેમ કે આપનું બેંક અકાઉન્ટ, આપનું પાન કાર્ડ, આપનું આધાર કાર્ડ, તો આપને એ સૌને જણાવ્યું કે આ વસ્તી ગણતરીમાં અથવા જનગણનામાં આ પ્રકારના કોઈ પણ ડોક્યુમેન્ટ માંગવામાં આવતા નથી, આપે કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના પણ આવતા નથી, માટે એ માહિતી આપ આપશો નહીં। તે ઉપરાંત હાલમાં સાયબર ફ્રોડથી બચવા માટે પણ સંપૂર્ણપણે યોગ્ય માહિતી લેવી જરૂરિયાત છે। આપના ઘરે જે પણ વસ્તી ગણતરી અથવા એન્યુમરેટર્સ આવશે, તેને સરકાર તરફથી માન્યતા પ્રાપ્ત QR કોડ વાળું આઈ કાર્ડ આપેલું હશે। આપ ઈચ્છો ત્યારે QR કોડ નું સ્કેન કરીને પણ માહિતી આપ લઈ શકો છો કે વસ્તી ગણતરી યોગ્ય છે કે નહીં।
1: રાજકોટ જિલ્લામાં વસ્તી ગણતરીના પહેલા તબક્કાની કામગીરી હેઠળ જિલ્લાભરમાં 2,711 ગણતરીદારો પહેલા વિસ્તારની ઓળખ કરશે, ત્યારબાદ ઘરે ઘરે જઈ માહિતી એકત્રિત કરશે, જ્યારે 446 જેટલા નિરીક્ષક સમગ્ર કામગીરીનું નિરીક્ષણ અને સંકલન કરશે। ઉલ્લેખનીય છે કે જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી યોગ્ય થાય તે માટે 11 તાલુકા અને 6 નગરપાલિકામાં કુલ મળીને 3,400થી વધુ ગણતરીદારો અને નિરીક્ષકને તાલીમ અપાઈ છે। અમદાવાદના વિરમગામમાં રાજમાર્ગ વિસ્તરણ પરિયોજના માટે મોટા પાયે દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરાઈ। તંત્ર દ્વારા અત્યાર સુધી અંદાજે 4,000 ચોરસ મીટર પરથી દબાણ હટાવાયું છે। અધિકારીઓ દ્વારા કડક સુરક્ષા હેઠળ આ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હોવાનું અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિરમગામ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક તપનસિંહ ડોડિયાએ જણાવ્યું હતું।
3: स्टेट हाईवे 17 के वाइडनिंग के प्रोजेक्ट के दौरान विरमगाम में एंट्रेंस पे जो रोड वाइडनिंग का काम चल रहा है, उसके लिए लॉ एंड ऑर्डर की सिचुएशन को ध्यान में रखते हुए एक DYSP, टोटल 15 PI और 550 से ज्यादा पुलिस का बंदोबस्त तैनात किया गया। उपरांत लॉ एंड ऑर्डर की सिचुएशन को ध्यान में रखते हुए सभी कम्युनिटी की एक साथ मीटिंग की हुई थी और सभी कम्युनिटी का हमको पूरा सहकार मिला और आगे डिमोलिशन की प्रक्रिया भी चालू है। डिमोलिशन का स्टेज रफली 400 मीटर है और टोटल 4,000 स्क्वायर मीटर जितना होता है।
1: રાજ્ય પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ 2,289 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કરાયો। સત્તાવાર યાદી મુજબ સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્ર દ્વારા ચલાવાયેલા આ અભિયાન અંતર્ગત 913 જેટલા મ્યુલ એકાઉન્ટ એટલે કે સાયબર છેતરપિંડીથી નાણાં મેળવવા માટે ઉપયોગમાં લેવાતા બેંક ખાતા સામે કાર્યવાહી કરવામાં આવી, તેમજ 565 પ્રાથમિક તપાસ અહેવાલ એટલે કે FIR નોંધી 638 લોકોની ધરપકડ કરવામાં આવી છે। હવે ભારતીય રિઝર્વ બેંક RBI કૃત્રિમ બુદ્ધિમત્તા AIની મદદથી મ્યુલ એકાઉન્ટ સામે કાર્યવાહી કરશે। આ ઉપરાંત ખાતાઓના વ્યવહારને જોખમના આધારે વર્ગીકૃત કરાશે। અરવલ્લી જિલ્લામાં વિશેષ પોક્સો અદાલતે 7 દિવસમાં બીજો ચુકાદો જાહેર કરી દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા સંભળાવી છે। 1.5 વર્ષ પહેલા ધનસુરા પંથકની એક સગીરા સાથે સંકળાયેલા કેસમાં અદાલતે આ ચુકાદો આપ્યો હોવાનું સરકારી વકીલ DS પટેલે જણાવ્યું।
4: પોક્સો કોર્ટે ધનસુરા પોલીસ સ્ટેશનના પોક્સો કેસમાં ચુકાદો જાહેર કરી આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવતો હુકમ કરવામાં આવેલો છે અને આ અઠવાડિયામાં આ બીજો પોક્સો કેસમાં સજાનો ચુકાદો નામદાર કોર્ટે આપેલો છે, તેથી ગુનેગારોમાં ડરનો માહોલ ઉભો થયેલો છે।
1: હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી। આ ઉપરાંત દેવભૂમિ, દ્વારકા, જામનગર અને પોરબંદર સિવાયના જિલ્લાઓમાં માવઠાની શક્યતા છે। આ સાથે જ અનેક શહેર અને જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી ગયો છે। દેવભૂમિ, દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ પર આગામી 30 જુલાઈ સુધી નાહવા અને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ મુકાયો। અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ લાઇટ હાઉસ સર્વે નંબર 58 થી લઈ શિવરાજપુર ખાડી 2ના છેડા સુધીનો સમગ્ર વિસ્તાર પ્રતિબંધ હેઠળ રહેશે। બીચની નિયમિત જાળવણી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી આ

કરાઈ હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. મહેસાણામાં વડનગરને વિશ્વસ્તરનું હેરિટેજ ટાઉન એટલે કે ઐતિહાસિક વારસાને જાળવી રાખતું નગર બનાવાશે. આ માટે સરકાર દ્વારા 125 કરોડ રૂપિયાના ખર્ચે શહેરી વિકાસ અને માર્ગ સૌંદર્યકરણ પરિયોજનાના બીજા તબક્કાની કામગીરી કરાશે. આગામી ઓગસ્ટ મહિનાથી શરૂ થનારા આ કામ અંતર્ગત 13 મુખ્ય માર્ગ અને અંદાજે 9.4 કિલોમીટર લાંબા માર્ગનો હેરિટેજ વિષયવસ્તુ આધારિત વિકાસ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giu અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ને ફોલો કરશો.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

મેલા ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરે ગવાય. સંગીતકાર હતા આર ડી બર્મન અને ગીતકાર મજરૂહ સુલતાનપુરી. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે ફરી એકવાર સાંભળીએ વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ

0: થી બચો.
1: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, આ હતો આજનો પ્રાયોજિત કાર્યક્રમ NCERT. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. સમય અત્યારે સાંજના 6 થયા છે. પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કૃષિ જગત.

મિત્રો, આજે આપણે વાર્તાલાપ સાંભળીશું દુધાળા પશુઓની સાર સંભાળ અને માવજત. નાના સીમાંત ખેડૂતો અને ખેતમજૂરો માટે પશુપાલનનો વ્યવસાય પૂરક રોજી આપે છે અને તેમના જીવનસ્તરમાં સુધારો કરે છે. તે હવે દરેક સ્તરે સ્વીકૃત બાબત છે. આપણા દેશનું અને રાજ્યનું દૂધ ઉત્પાદન પણ વધતું જાય છે, પરંતુ એકમ દીઠ દૂધ ઉત્પાદન વધવું જોઈએ તે હજુ પણ આપણે વધારી શક્યા નથી. આનું મુખ્ય કારણ આપણા પશુપાલકો જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે તેનો સંપૂર્ણપણે સ્વીકાર કયા કારણોસર કરી શક્યા નથી તે સમજાતું નથી. આપણા દેશમાં દૂધ અને દહીંની બનાવટોમાંથી વાર્ષિક રૂપિયા 50 લાખ આવક થાય છે. આ આવક કોઈ પણ એક અનાજ કરતા વધારે છે. દુધાળા પશુઓનું દૂધ ઉત્પાદન પશુના આનુવંશિક ગુણો ઉપર આધાર રાખે છે, પરંતુ તે ફક્ત 30% જેટલો છે, જ્યારે બાકીનો 70% આધાર દુધાળા પશુની વ્યવસ્થા એટલે કે મેનેજમેન્ટ ઉપર આધાર રાખે છે. આમાં મુખ્યત્વે ખોરાક, દૂધ દુહન, જાતીય આરોગ્ય, અયોગ્ય વાતાવરણ અને રહેઠાણ મુખ્ય છે. આપણા પશુઓમાં દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે આપણે પસંદગીના ધોરણે સંવર્ધન તથા સંકર સંવર્ધન કૃત્રિમ બીજદાન દ્વારા ચાલુ કરેલ છે, પરંતુ આ સુધારો સમય માગી લે છે. જ્યારે હાલ દૂધ ઉત્પાદન છે તેમાં જો પશુઓની માવજત ખાસ કરીને ખોરાકમાં યોગ્ય ફેરફારો કરવામાં આવે તો પણ 20-30% જેટલું દૂધ ઉત્પાદન વધારી શકાય છે. દુધાળા પશુઓમાં દૂધ ઉત્પાદનની ક્રિયાને કારણે શરીર ઉપર એક જાતનો ભાર રહે છે. આને લીધે પ્રતિકૂળતા પેદા થાય છે અને તેની માઠી અસર ઉત્પાદન સંવર્ધન અને વજન ઉપર થાય છે. દુધાળા પશુઓની સાર સંભાળ અને માવજતના મુદ્દાઓ એક પછી એક આપણે વિચાર માગી લે છે. ખાસ કરીને મિત્રો જોઈએ તો ખોરાક, દૂધ ઉત્પાદનના ખર્ચના 60-70% જેટલું ખર્ચ દુધાળા પશુના ખોરાક પાછળ થાય છે. પશુઓને વધુ પડતો ખોરાક અને ઓછો ખોરાક બંને નુકસાનકારક છે. આમ પશુઓના ખોરાકમાં ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે. વધુ દૂધ ઉત્પાદન આપતા પશુઓ દુધાળા દિવસો તેમના શરીરમાં રહેલી શક્તિ પોષક તત્વોનો ઉપયોગ કરી વધુ ઉત્પાદન આપે છે, પરિણામે તેમનું વજન ઘટે છે. આની અસર પ્રજનન ક્ષમતા ઉપર પણ થાય છે. માટે આવા પશુઓને દૂધ ઉત્પાદનના સમય દરમિયાન તથા વસુકેલા દિવસોમાં સારો ખોરાક આપવો અત્યંત જરૂરી છે. દુધાળા પશુઓ ખોરાકની ગુણવત્તા અનુસાર શરીરના વજનના 2.5-3.0% જેટલો સૂકો ભાર ખોરાકના રૂપમાં સામાન્ય રીતે ખાય છે. પશુઓના ખોરાકનું આયોજન એ રીતે કરવું જોઈએ કે જેમાંથી તેનો નિભાવ, વૃદ્ધિ, દૂધ ઉત્પાદન અને ગર્ભ વિકાસ માટે જરૂરી તમામ પોષક તત્વો મળી રહે છે. દુધાળા પશુઓને બારેમાસ લીલો ચારો ઉપલબ્ધ થાય તે હિતાવહ છે. એક પશુને દૈનિક 15-20 કિલો શક્ય હોય તો કાપેલો અને તેમાં પણ 4-7 કિલો કઠોળ વર્ગનો, જેવો કે રજકો, ચોળા, ગુવાર, સૂર્યમુખી, અને 8-12 કિલો અનાજ વર્ગનો, જેવો કે જુવાર, મકાઈ, નેપિયર મળે તે જરૂરી છે. આ ઉપરાંત ઉંમર, વેતર, વજન વગેરે ધ્યાને લઈ 1.5-2.5 કિલો દાણ તથા 1 લીટર દૂધ ઉત્પાદન દીઠ 40-50% લેખે, એટલે કે દર લીટર ઉત્પાદને 400-500 ગ્રામ દાણ આપવું જોઈએ. પ્રયોગોને આધારે સિદ્ધ થયેલ છે કે મધ્યમ ઉત્પાદનવાળા પશુઓના ખોરાકમાં ઘાસચારા અને દાણનું પ્રમાણ 60:40

હોય તો તે લાભદાયક છે. સંકર ગાયોમાં થયેલ એક પ્રયોગમાં જો લીલોચારો પશુ ખાય તેટલો દૂધ ઉત્પાદનના 40% લેખે દાણ અને બાકીનો સૂકોચારો જરૂરિયાત પૂરતો આપવામાં આવે તો દૂધ ઉત્પાદન ખર્ચ ઘટે છે. પશુને આપવા પાત્ર દાણ જો એક વખત આપવા કરતા 2-3 કે 4 વખત થોડું થોડું સમય અંતરે આપવામાં આવે તો પશુ વધુ ખોરાક પણ ખાય છે અને દૂધ ઉત્પાદન પણ વધુ મળે છે. આમ વધુ ઉત્પાદન આપતા પશુઓને 2-થી વધુ વખત દાણ આપવું જોઈએ. લીલું તથા સૂકું ઘાસ ટુકડા કરીને મિશ્રણ કરીને ખવડાવવાથી 15-થી 20% ઘાસનો બચાવ થાય છે, પાચ્યતા વધે છે તથા ખોરાકની પસંદગીનો પ્રશ્ન રહેતો નથી. દાણની કિંમત ઘટાડવા માટે દાણમાં દેશી તથા વિલાયતી બાવળના બી, મવડાનો ખોળ વગેરે 20-થી 30% તથા કુમાડિયાના બી, કેરીના ગોટલા વગેરે પણ 10-થી 15% વાપરી શકાય છે. વધુ દૂધ ઉત્પાદન આપતા પશુઓને સારી જાતનું લીલોચારો ઉપરાંત વધારે નત્રલ પદાર્થો ધરાવતું દાણ અને બાયપાસ પ્રોટીન ધરાવતું દાણ પણ આપવું જરૂરી છે. આ ઉપરાંત વસુકેલા સમય તથા ગર્ભાવસ્થામાં વિયાણની પૂર્વે દાણ આપવું અત્યંત જરૂરી છે. હલકા પ્રકારનો સૂકોચારો જેવા કે ઘઉંનું પરાળ, ડાંગરનું પરાળ વગેરે આપવામાં આવતું હોય ત્યારે તેને યુરિયા ટ્રીટમેન્ટ કરીને આપવું જરૂરી છે, જેથી તેની પોષકતા અને પાચ્યતા વધે છે. આ ઉપરાંત દરેક પશુને 30 ગ્રામ જેટલું ક્ષાર મિશ્રણ અને 30 ગ્રામ મીઠું આપવું અત્યંત જરૂરી છે. પાણી, હવે મિત્રો, દૂધમાં 85% જેટલું અને પશુના શરીરમાં 65-70% જેટલું પાણી હોય છે. આ બતાવે છે કે પાણીની કેટલી અગત્યતા છે. જો પશુને 24 કલાક પાણી તેની સામે રાખવામાં આવે તો 6 વખત પાણી પીવે છે. પશુને દૈનિક 35-40 લીટર પાણી નિભાવ માટે અને 3-4 લીટર પાણી 1 લીટર દૂધ ઉત્પાદન દીઠ આપવું જોઈએ. જો શક્ય હોય તો 24 કલાક પશુને સ્વચ્છ તાજું પીવાલાયક પાણી ઉપલબ્ધ થાય તે ઘણું જ ઉત્તમ છે. આ શક્ય ન હોય તો 3-4 વખત પાણી આપવું જોઈએ. ગરમીના દિવસોમાં પાણીથી પશુને નવડાવવું જોઈએ તથા તેના શરીર ઉપર ફુવારા દ્વારા પણ છાંટી શકાય છે. આમ કરવાથી પશુ ખોરાક વધુ લે છે, પાચ્યતા વધે છે તથા દૂધ ઉત્પાદન અને પ્રજનન ક્ષમતા પણ વધે છે. હવે મિત્રો, વાત કરીએ દૂધ દોહન એટલે કે મિલ્કિંગ. તો દૂધ દોહન વિજ્ઞાન અને કલા બંને છે. સામાન્ય રીતે 12 કલાકની અંતરે દિવસમાં 2 વખત દૂધ દોહન કરવું જોઈએ. આ સમયમાં અંતરમાં લાંબો ફેરફાર દૂધ ઉત્પાદન અને ફેટના પ્રમાણમાં ઘટાડો કરે છે. 15 લીટરથી વધુ દૂધ ઉત્પાદન આપતા પશુઓને દિવસમાં સરખા અંતરે 3 વખત દોહન કરવું જોઈએ. દૂધ દોહન પહેલા પશુને નવડાવીને તેનું બાવલું પીપી સોલ્યુશનથી સાફ કરી રૂમાલથી અથવા સ્વચ્છ કાપડથી એટલે કે કપડાથી સાફ કરવું જોઈએ. દોહન કરનાર વ્યક્તિને કોઈ રોગ ન હોવો જોઈએ. સ્વચ્છ અને ગરમ પાણીથી સાફ કરેલ વાસણોમાં દોહન કરવું જોઈએ. આંચણમાં બગાડ હોય તો તે દૂધ અલગ દોહવું જોઈએ. દૂધ દોહન 5-7 મિનિટમાં પૂરું કરવું જોઈએ. દોહન સંપૂર્ણ શાંત સ્વચ્છ વાતાવરણમાં કરવું જોઈએ. જો 20-થી વધુ દૂધાળા પશુઓ હોય અને 300 લીટરથી વધુ દૂધ ઉત્પાદન હોય તો મશીનથી દોહન કરવું લાભકર્તા છે. હવે વાત કરીએ રહેઠાણ. તો દૂધાળા પશુને ગરમી, ઠંડી, વરસાદ તથા પાણીથી રક્ષણ મળે તે માટે રહેઠાણ જરૂરી છે. એક ગાય ભેંસ માટે 3.54 ચોરસ મીટર બાંધકામવાળી જગ્યા અને 7 ચોરસ મીટર ખુલ્લી જગ્યા જરૂરી છે. પ્રયોગો દ્વારા સિદ્ધ થયેલ છે કે પશુઓને 24 કલાક બાંધેલા રાખવા કરતા ખુલ્લી જગ્યાએ રાખવાથી ખોરાક પાણી વધુ લે છે તથા 13% જેટલું દૂધ ઉત્પાદન વધુ મળેલ છે. આ ઉપરાંત આ પદ્ધતિથી આંચણાના રોગો તથા કૃમિના પ્રશ્નો પણ ઘટે છે. રહેઠાણનું મકાન પશુના રક્ષણ માટે જરૂરી છે, પરંતુ તે બહુ ખર્ચાળ ન હોવું જોઈએ. ભોયતળિયાનું બને તો પાકું હોવું જોઈએ, જેથી વારંવાર ખાડા ન પડે, સ્વચ્છતા રહે, ગમાણ પાકી અને યોગ્ય માપની હોવી જોઈએ, જેથી ઘાસચારાનો બગાડ અટકાવી શકાય. ગમાણની પહોળાઈ 75 સેન્ટીમીટર અને ઊંડાઈ 20 સેન્ટીમીટર તથા ભોયતળિયાથી આગળની દિવાલની ઊંચાઈ 30 સેન્ટીમીટર હોવી જોઈએ. છાપરાની ઊંચાઈ શક્ય તેટલી વધારે 3-4 મીટર અને યોગ્ય ઢાળવાળી હોવી જોઈએ. ગેલ્વેનાઇઝના અથવા એસ્બેસ્ટોસના પતરાનું છાપરું યોગ્ય ગણાય. શક્ય હોય તો રહેઠાણ મકાનની આજુબાજુ ઝાડ ઉછેરવા જોઈએ તથા ગમાણની સાથે પાણીની કુંડી રાખવામાં આવે તો 24 કલાક પશુ પાણી પી શકે. વસુ કાવવું. તો પશુના વિયાણ બાદ સતત દસ માસ જેટલા સમય દૂધ ઉત્પાદનને લીધે પશુના શરીરના ઘણા પોષક તત્વો ઓછા થાય છે તથા વજન પણ ઘટે છે. ઉપરાંત બીજા વિયાણ બાદ દૂધ ઉત્પાદન શરૂ થાય ત્યાં સુધી આવની પેશીઓને પણ થોડા રિપેરિંગની જરૂરિયાત હોય છે. આ ધ્યાને લઈ 2 વિયાણ વચ્ચે 2 માસ જેટલો વસુકેલો સમય જરૂરી

છે. વસુકાવાની પ્રક્રિયા ધીમે ધીમે દૂધ દુહન ઓછું કરી શકાય છે. વધુ દૂધ ઉત્પાદન આપતા પશુઓમાં લીલો ચારો અને દાણ ઘટાડીને આ ક્રિયા ઝડપી કરી શકાય છે. છેલ્લા દુહન વખતે લાંબા સમય અસર ધરાવતી એન્ટીબાયોટિક દવા જો આંચણમાં કે બાવલામાં આપવામાં આવે તો તેનાથી વસુકેલા સમય દરમિયાન મસ્ટાઇટિસ એટલે કે બાવલાના રોગ અટકાવી શકાય છે. સ્વાસ્થ્ય રક્ષણ. તો દૂધાળા પશુઓ પાસેથી દૂધ ઉત્પાદન મેળવવા માટે સ્વાસ્થ્યના રક્ષણની જરૂર છે. આ માટે ક્ષય, બ્રુસેલેસિયા અને જ્વાન્સ જેવા રોગોની ચકાસણી કરી લેવી જોઈએ અને આ રોગ ધરાવતા હોય તો તેમને દૂર કરવા જોઈએ. આ ઉપરાંત ખરવા, મવાસા, ગળસૂંઢો, ગાંઠિયો, તાવ, બળિયા વગેરે રોગ માટે નિયમિત રસીકરણ કરાવી લેવું જોઈએ. વર્ષમાં 1-2 વખત કૃમિનાશક દવા પણ આપવી જોઈએ. બાહ્ય પરોપજીવી લાગેલા હોય તો પણ તેનો પણ ઉપાય કરવો જોઈએ. દૈનિક કાર્યક્રમમાં નિયમિતતા. તો મિત્રો, પશુને ખોરાક, પાણી, દુહન વગેરે કાર્યમાં નિયમિતતા અત્યંત જરૂરી છે. આમાં કોઈ પણ ફેરફાર ખોરાકમાં ધીમે ધીમે કરવો કે જેથી તેના દૂધ ઉત્પાદન ઉપર મોટી અસર થાય નહીં. આ ઉપરાંત પશુઓ સાથે માયાળુ વર્તન રાખવું પણ એટલું જરૂરી છે. તો મિત્રો, આ હતો વાર્તાલાપ દૂધાળા પશુઓની સાર સંભાળ અને

મિત્રો, આ હતો આજનો ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કૃષિ જગત. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

સમય અત્યારે સાંજના 6:30 થઈ રહી છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. મિત્રો, આજની આ પ્રસારણ યાત્રામાં હું છું આપની સાથે, આપની મિત્ર મનીષા ડામોર.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: મોહરા ફિલ્મનું આ ગીત છે. પંકજ ઉદાસ અને સાધના સરગમના સ્વરે ગવાય, જેને સંગીત આપ્યું છે વિજુ શાહે.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: જન જનની વાણી, શુભ વાણી, લાભ વાણી, આકાશવાણી. જી હા દોસ્તો, મધ્ય ગુજરાતનું ગૌરવવંતુ રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા એટલે FM ગોધરા 102.2 MHz પર. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત FM ગોધરા પર જાહેરાત આપીને, અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ એટલે FM ગોધરા 102.2 MHz પર. સંપર્ક કરો
2: 999-8389-833 999-8389-833.
3: શ્રોતા મિત્રો, સમય અત્યારે સાંજના 6:46 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર, પ્રસારણ છે FM ગોધરાનું. કાર્યક્રમમાં હવે પછીનું ગીત સાંભળીએ, કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરે ગવાય હમ સબ ચોર હૈ ફિલ્મનું.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી. 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.

ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના સ્વરે ગવાયેલા ગીત હતું ફિલ્મ અકેલે હમ અકેલે તુમનું. કાર્યક્રમમાં હવે પછીનું ગીત છે જુદાઈ ફિલ્મનું, અભિજીત અલકા યાજ્ઞિક અને સાથીદારોના સ્વરે ગવાયેલ, જેને સંગીત આપ્યું છે નદીમ શ્રવણે, ગીતકાર છે સમીર.

કવિતા કૃષ્ણમૂર્તિ અને કુમાર સાનુના સ્વરે ગવાયેલ ચુડવા ફિલ્મના આ અંતિમ ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત કરવાની આપની મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

શ્રોતા મિત્રો, હવે થોડી જ વારમાં સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં વિવિધ થીમ્સને ધ્યાનમાં રાખીને NSD આકાશવાણી દ્વારા વિશેષ શ્રેણીનું પ્રસારણ સાંભળશો આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં વિવિધ થીમ્સને ધ્યાનમાં રાખીને NST આકાશવાણી દ્વારા વિશેષ શ્રેણીનું પ્રસારણ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના કાર્યક્રમોનું સહપ્રસારણ.

મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે સાંભળીએ હવામાન સમાચાર. હવામાન ખાતાની યાદી જણાવે છે કે ઉત્તર ગુજરાત તેમજ દીવ દમણ દાદરા નગર હવેલી વિસ્તારમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે, તેમજ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બાકીના જિલ્લાઓમાં જેમ કે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર વગેરે જગ્યાએ આશરે 50-60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. કાંઠા વિસ્તારના ભાઈઓને, માછીમાર ભાઈઓને કોઈ સૂચના નથી. મિત્રો, હવામાન સમાચાર અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગામનો ચોરો. તો મિત્રો, આ સાથે જ કાર્યક્રમનો સમય પણ અહીં પૂરો થાય છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. આવજો. રામ રામ.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ઓમિન આંગ હેંગ નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત અને મ્યાનમારના કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવા સંમત. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ. ભારત ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર આજથી અમલમાં આવ્યો. મલેશિયાએ 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો. અને હોંગકોંગમાં યોજાયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતે 19 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ઓમિન આંગ હેંગ વેપાર અને આર્થિક સંબંધ, સંરક્ષણ અને સુરક્ષા મુદ્દાઓ, સરહદ વ્યવસ્થાપન, વિકાસ સહાય, સાંસ્કૃતિક આદાન પ્રદાન અને પ્રાદેશિક પરિસ્થિતિ સહિત વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ વાટાઘાટો પછી નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે બંને પક્ષોએ ખાસ કરીને વેપાર અને રોકાણ, વિકાસ સહયોગ, આરોગ્ય, શિક્ષણ અને ઉર્જા ક્ષેત્રોમાં ગાઢ સહયોગને પ્રોત્સાહન આપવામાં રસ દાખવ્યો હતો. તેમણે કહ્યું કે બંને પક્ષોએ લોકો વચ્ચેના સંપર્ક માટે જોડાણના મહત્વ પર પણ ભાર મૂક્યો અને કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટને વહેલા પૂર્ણ કરવા માટે કામ કરવા સંમત થયા.
1: Both sides underscored the
2: दोनों पक्षों ने अपने सुरक्षा हितों के प्रतिकूल गतिविधियों के लिए क्षेत्र के दुरुपयोग को रोकने के महत्व पर बल दिया. कुल मिलाकर राष्ट्रपति की इस यात्रा ने दोनों पक्षों के दीर्घकालिक साझेदारी को और गहरा करने तथा क्षेत्र में पारस्परिक लाभ, विकास और समृद्धि के लिए मिलकर काम करने की साझा प्रतिबद्धता की एक बार फिर पुष्टि की है.
1: ग्रोथ एंड प्रोस्पेरिटी इन द रीजन.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ઓમિન આંગ હેંગનું સ્વાગત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે સહિયારો બૌદ્ધ વારસો અને સદીઓ જૂનો લોકો વચ્ચેનો બંધન ભારત મ્યાનમાર સંબંધોને એક અનોખી હૂંફ આપે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે મ્યાનમાર ભારતનું દક્ષિણ પૂર્વ એશિયાનું પ્રવેશદ્વાર છે. તેમણે મ્યાનમારના શાંતિ અને સમાધાનના પ્રયાસ માટે ભારતના અડગ સમર્થનનો પણ ઉલ્લેખ કર્યો. સરકારે જણાવ્યું છે કે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયામાં તાજેતરના ઘટનાક્રમ અંગે આંતર મંત્રીસ્તરીય પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે

0: તમામ તેલ માર્કેટિંગ કંપનીઓ સરળ પુરવઠો જાળવા તમામ છૂટક વેપારીઓને પેટ્રોલ અને ડીઝલનો સક્રિયપણે પુરવઠો આપી રહી છે.
1: ડોમેસ્ટિક એલપીજી ઘરેલુ કુકિંગ ગેસ કે સંબંધ મેં પિછલે 3 દિનો મેં 1,21,00,000 બુકિંગ્સ રિસીવ હુઈ હૈ ઉસકે અગેન્સ્ટ 1,22,00,000 ડિલિવરીઝ કી ગઈ હૈ ઓર 95% ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ કે સાથ કી ગઈ હૈ.
0: સુશ્રી શર્માએ કહ્યું કે સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એલપીજી, પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણમાં સંગ્રહખોરી અને કાળાબજાર માટે સતર્કતા વધારવા જણાવ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે 6 મહિના પહેલા કરાયેલો ભારત ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર સીઈપીએ આજથી અમલમાં આવ્યો છે. આ કરારથી ભારતના શ્રમિકો, લઘુ તથા મધ્યમ ઉદ્યોગો, કપડાં તથા રમતગમત, કાપડ, કૃષિ, ઓટોમોબાઈલ જેવા વિવિધ ઉદ્યોગોને ઓમાનના બજારમાં પ્રાથમિકતા મળશે.
2: हमें विश्वास है कि व्यापक समझौता ओमान के साथ हमारे संबंधों को नई गति प्रदान करेगा. पहले दिन से ही भारत को ओमान की 98% उत्पाद श्रेणियों में शुल्क मुक्त पहुंच प्राप्त होगी और इससे भारत के ओमान को होने वाले 99% से अधिक निर्यात को लाभ मिलेगा. व्यापक आर्थिक साझेदारी समझौता सीईपीए हमारे साझा भविष्य की रूपरेखा है.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર સીઈપીએ પર કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા લખાયેલો એક લેખ શેર કર્યો. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આ લેખ દર્શાવે છે કે ભારત ઓમાન સીઈપીએ ભારતીય નિકાસકારોને બજારમાં વૈવિધ્યકરણ, રોજગાર સર્જન વધારવા, ખેડૂતોના હિતનું રક્ષણ કરવા અને બંને દેશો વચ્ચે સંયુક્ત સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાની તક કેવી રીતે પૂરી પાડે છે. શ્રી મોદીએ કહ્યું કે આ લેખ એ વાત પર ભાર મૂકે છે કે વિકસિત દેશો સાથે વેપાર કરાર કરવાના સરકારના પ્રયાસ દરેક ભારતીયના જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ કરી રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયાએ મુક્ત, ખુલ્લા, શાંતિપૂર્ણ, સ્થિર અને સમૃદ્ધ ઇન્ડો પેસિફિક ક્ષેત્રને જાળવવા માટે પ્રાદેશિક ભાગીદારો સાથે સહયોગ વધારવાના મહત્વને પુનઃપુષ્ટિ આપી. નવી દિલ્હીમાં ભારત ઓસ્ટ્રેલિયા સંરક્ષણ મંત્રીઓના સંવાદના બીજા સંસ્કરણ દરમિયાન બંને દેશોએ નૌવહન અને ઉડ્ડયનની સ્વતંત્રતાના મહત્વ પર ભાર મૂક્યો. આ બેઠકની સહઅધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી રિચર્ડ માલ્સ દ્વારા કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ ચેનલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીઆઈડીને ફોલો કરશો. તૃણમૂલ કોંગ્રેસે તેના બે ધારાસભ્યો સંદીપન સાહા અને ઋતુવ્રત બેનર્જીને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને મહત્વપૂર્ણ બેઠકોમાં ગેરહાજરી અને પક્ષના નેતૃત્વની જાહેરમાં ટીકા કરવા બદલ પક્ષમાંથી છૂટા કરાયા હતા. વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પક્ષમાં ચાલી રહેલા આંતરિક ઝઘડા વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. સર્વોચ્ચ અદાલતે નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા વર્તમાન પેન એન્ડ પેપર ફોર્મેટને બદલે કમ્પ્યુટર આધારિત પરીક્ષા તરીકે લેવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. ન્યાયાધીશ પીએસ નરસિંહા અને અરવિંદ કુમારની ખંડપીઠે જણાવ્યું હતું કે પરીક્ષા રદ થયા પછી નેશનલ ટેસ્ટિંગ એજન્સી પહેલાથી જ પડકારોનો સામનો કરી રહી હોવાથી કમ્પ્યુટર આધારિત પુનઃ પરીક્ષા હાલની સંભાવના નથી. કોર્ટે આ મામલાની વધુ સુનાવણી 27 જુલાઈના રોજ મુલતવી રાખી છે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના રામસિયા ગામથી ખેતર બચાવો અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ આ અભિયાન 1 મહિના સુધી ચાલશે.
3: શ્રી ચૌહાણ ને કહા,
4: યે ખેત બચાવ કાર્યક્રમ ઇસલિયે કે હમારી માટી બરબાદ ના હો જાય, હમારે ખેત બરબાદ ના હો જાય. ધરતી કહે કે ઇતના ખાદ મત ડાલો, ઇતના કીટનાશક મત ડાલો કે જો મુજે માર દે.
3: ઇસ અભિયાન કે તહેત કિસાનો કો મિટ્ટી પરીક્ષણ, સોઇલ હેલ્થ કાર્ડ, પ્રાકૃતિક ખેતી, સંતુલિત ઉર્વરક ઉપયોગ ઓર જલ સંરક્ષણ જૈસી વિષયો પર જાણકારી દી જાયેગી. અભિનવ ગોયલ, આકાશવાણી, ભોપાલ.
0: મલેશિયાએ આજે 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાના નિયમો લાગુ કર્યા છે. આ હેઠળ ઓછામાં ઓછા 80 લાખ ઉપયોગકર્તાઓ ધરાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વય ચકાસણી પ્રણાલી લાગુ કરવી પડશે. જે કંપનીઓ તેનું પાલન નહીં કરે તેમને 1 કરોડ રિંગિટ સુધીનો દંડ થઈ શકે છે. સરકારે જણાવ્યું હતું કે આ પગલાં બાળકોને હાનિકારક સામગ્રી અને સાયબર ધમકીઓથી બચાવવા માટે

0: છે. ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા સહિત અન્ય દેશો પણ બાળકોના સોશિયલ મીડિયા સંચાલન પર વય આધારિત પ્રતિબંધોની જાહેરાત કરી છે. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરના આજે મુંબઈમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમનું ગઈકાલે રાત્રે તેમના મુંબઈ નિવાસસ્થાને અવસાન થયું. તેઓ 89 વર્ષના હતા. ભારતના સૌથી પ્રખ્યાત ગાયકોમાંના એક સુમન કલ્યાણપુરે મરાઠી ભક્તિ ગીતો અને હિન્દી ફિલ્મ સંગીત દ્વારા પોતાની ઓળખ બનાવી. હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતે 10 સુવર્ણ, 5 રજત અને 4 કાંસ્ય સહિત 19 ચંદ્રકો જીત્યા છે. ભારત મેડલ ટેલીમાં બીજા સ્થાને રહ્યું. ગઈકાલે પુરૂષોની 800 મીટર દોડમાં વેંકટ રામણે સુવર્ણચંદ્રક જીત્યો હતો. અગાઉ કાજલ, ભાવના, આરતી અને નિપમની મહિલા ટીમે 400 મીટર રિલેમાં રજત ચંદ્રક જીત્યો હતો. મહિલા રિલે ટીમે 45.05 સેકન્ડના સમય સાથે જુનિયર રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો હતો. ભૂમિકા, તહુરા, સૈનુર અને નીરૂની 1600 મીટર રિલે ટીમ પણ સુવર્ણચંદ્રક જીત્યો હતો. પુરૂષોની રિલે ટીમે પણ 1600 મીટર રિલેમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેત્યાનુ અને સંરક્ષણ મંત્રી કાત્ઝેએ દેશના સંરક્ષણ દળને બેરૂતમાં આતંકવાદી સ્થળો પર હુમલા કરવાનો નિર્દેશ આપ્યો છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી કાર્યાલય મુજબ આ હુમલાઓ બેરૂતના દયા મથકમાં સ્થાનોને લક્ષ્ય બનાવશે. હિઝબુલ્લા દ્વારા લેબનોનમાં યુદ્ધવિરામના વારંવાર ઉલ્લંઘન અને ઇઝરાયેલના શહેરી અને નાગરિકો પર હુમલાઓના જવાબમાં હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ઓમિન આંગ હેંગી નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત અને મ્યાનમાર કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવા સંમત. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ. અને હોંગકોંગમાં યોજાયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતે 19 ચંદ્રકો જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, રાત્રિના બરાબર 8 થયા છે અને હવે સમય છે સુર માધુરીનો. આ કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ મોસમ ફિલ્મનું આ ગીત. ગાયક કલાકાર છે ભૂપેન્દર.